kom tamari kai izzat nathi tamai pase din na hoy iman na hoy shukr na hoy tauhid na hoy akhlaq na hoy etle hu ek insan mari koi kai qeemat nathi mari khandan mara paros mari community mari organization nikai qeemat nathi agar dua ane ibadat ane iman ane tauhid ane akhlaq ilahi na hoy to islami ta'lim ek muhim baglo sha organization no ane alhamdulillah program je che world federation ma islami ta'lim no badda waste che bachcha thi leine ave to Now program che lifelong learning Buddha sudhi. Balke un kong shu Buddha pan maut pachi bhi che. Wa ahkam apne dafan kriya no. Jari a COVID no ni kriya wo tu. Moto masalo hato. Kevite apne avi halat ma. Kevite mayyat ne tayar kare. Raja na hoy. Sarkal raja na diye. Health problems hoy to kevite kare. Ta abadi hidayato maut na barama. Balke Irs nabarama, wasiyat nabarama. To aki lifelong learning no program Islamic education ma awe che. Agao, thora waras pella, Islamic education abe bagla hata. Internal Islamic education, pote apne community ma khoja waste. Ane external, tabligh, bare bija ne da'wat karwanu din taraf. અને આ બી કુરાન મજીદ ની આયત પ્રમાણે હતું કે એ પૈગંબર આપને આ કિતાબ નાઝિલ કર્યા છે તમારી પર અરબી માં છે લિતુન ઝિરા ઉમ્મલ કુરા વમન હૌલહુ એ પૈગંબર કારણ કે તારી કોમ અરબી જબાન સમજે છે તો આપને આ હિદાયત અરબી જબાન માં નાઝિલ કર્યા છે તારી કોમ વાસ્તે અને જે તારા પરોસમાં અને તારે બારે જિંદગી કરે છે અઈમા અલીમુસલામ એમ સમજાયો આપને કે અરેબિયાથી બારે જ્યાં ઇસ્લામ ફેલાનું એ ખાલી મિસર યા તો ઇરાક યા તો ખુરાસાન સુધી ન હતું બલકે આખી દુનિયા સુધી આ પૈગામ પહોંચાવવાનું હતું તો ઇસ્લામી તાલીમના બે ભાગલા હતા એક ઇન્ટરનલ અને એક એક્સટર્નલ પણ હવે આ થોડા વર્ષોમાં કારણ કે આપને ચેલેન્જીસનો સામનો કરવું પડ્યું તો હવે મુખ્તલિફ ડિપાર્ટમેન્ટ્સ બની ગયા છે બચપનથી તમે તાલીમ શરૂ કરો એમસીઈ છે એમસીઈ મદ્રસા પતાવીને 16 વર્ષનો બચ્ચો હવે દુનિયામાં જાય છે હવે નવા ચેલેન્જીસ છે તો હવે પોસ્ટ મદ્રેસા એક પ્રોગ્રામ બનાવવામાં આવ્યું છે પોસ્ટ મદ્રેસા પછી આ દુનિયા હવે એક વિલેજ બની ગઈ નવા વિચારો આવે છે બધા ઠેકાને નવા ચેલેન્જીસ તો છે આપના કૌમમાં એ એવા મેમ્બર્સ કે જેને વધારે જાણવું છે તો એક હવે હાઉઝા ઓનલાઈન બનાવવામાં આવ્યું છે અને અલ્હમ્દુલિલ્લાહ તમે રિપોર્ટ મળશે કે અંગ્રેજીમાં નહીં બલકે ફ્રેન્ચમાં બી શરૂ થઈ ગયું છે હવે અને સૌથી ઉપર આ કોમમાં એટલી પ્રગતિ થઈ ગઈ હું ગઈકાલે મને બહુ ખુશી થઈ આપને ઓલા પ્રેઝન્ટેશન કેસ સ્ટડીઝને સાંભળ્યા ડૉક્ટર્સ બની ગયા ડૉક્ટર્સને હવે ડૉક્ટરને ટ્રેન કરે છે ડૉક્ટરેટ્સ છે એ લોકો પાસે એન્જિનિયર્સ છે અને ટીચર્સ છે આ કોમની સપોર્ટથી કોમમાં પ્રગતિ થાય છે એજ્યુકેશન વધે છે હું હમણાં હૌઝામાં એક મોટો બુઝુર્ગ આલિમની ખિદમત પહોંચ્યો હતો એમાં એ કહે છે તમારી કોમ અગર જો પ્રગતિ કરે છે અને એલાકાના એજ્યુકેશન વધે છે એ તમે જાણો કારણ કે આપને એક્સપિરિયન્સ થઈ ગયું છે બીજા દેશોમાં કે હવે નવા વિચારો તરફથી એ લોકો ખેંચાઈ જશે આ ઇસ્લામની તાલીમ જે તમે અગાઉ દેતા હતા મદ્રેસામાં મસ્જિદમાં ઇમામબારાઓમાં એ કિફાયત નહીં કરશે તમને વધારો જરૂર પડશે ઊંડાણમાં જવાનું ઇલ્મે દીન વાસ

waste prong sab ni guidance ane em na push karwa thi ek navi center research center bai ni che I care na naam thi Islamic Center of Advanced Islamic Studies research sorry આ સેન્ટરમાં જે ટોપ રિસર્ચ છે હૌઝા સાથે એ લોકો સારું સંબંધ રાખ્યા છે ટોપ જે તહકીકાત છે એને તૈયાર કરે છે યુનિવર્સિટીઓ સાથે સેક્યુલર યુનિવર્સિટી સાથે જે આપના મુસલમાન સ્કોલર છે એ લોકો સાથે સંબંધ રાખ્યા છે એને એ લોકોના રિસર્ચ લાવીને અને કોમ સામે કોમના ટોપ એજ્યુકેટેડ માણસો સામે આ પેશ કરે છે આ એક ખુલાસો તમને પેશ કર્યો છું એમસીઈ મદ્રેસાની તરબિયત જે છે બહુ મુહિમ છે આપને રિવાયતમાં જે અને કુરાન મજીદની આયત છે રિવાયતમાં છે કે બાપ દીકરોનો હક છે બાપ પર કે બાપ એને તરબિયત દે અન યુહસ્સિન અદબહ એને અદબ અને તરબિયત અને ઇલ્મ શીખારે અકલ અને ફિકર શીખારે સારું અખલાક એને શીખારે આ હક છે ફરઝનનો મા બાપ ના કરી શકે તો પછી એ લોકો વિકાલત દઈ દે છે આ કામને મદ્રેસાનું મદ્રેસાનો આખું પ્રોગ્રામ છે હવે બચપનથી લઈને 16 વર્ષ સુધી આ રિવાયત પ્રમાણે બલ્કિ આ આયત પ્રમાણે યા અયુહલ્લઝીના આમનુ કુ અન્ફુસકુમ વા અહલીકુમ નારા એ મુસલમાન એ ઈમાનદાર તમે પોતાને આગથી બચાવો અને તમારા અહલો અયાલને બી આગથી બચારો અહલો અયાલ ફેમિલી ખાલી નથી કુરાન મજીદમાં અહલ એક પૂરા ગામને અહલ કહે છે અહલ મદીના કુરાન મજીદની આયત છે એટલે મદ્રેસાની તરબિયત જે છે અહલ વાસ્તે આખી કોમ વાસ્તે જરૂર છે ઇન્શાઅલ્લાહ એનું પ્રેઝન્ટેશન આવશે ને સમજાવવામાં આવશે આપને કે કેવી રીતે હમણાં સુધી એ લોકો કંઈક થોડા વર્ષ પહેલાં 40-50 મદ્રેસામાં એ લોકોનું પ્રોગ્રામ હતું હવે 400 મદ્રેસા આખી દુનિયામાં આ એમસીઈનો પ્રોગ્રામ ચાલુ છે અલ્હમ્દુલિલ્લાહ સારું પ્રગતિ છે મદ્રેસા પછી હવે પોસ્ટ મદ્રેસા આપના મહાન અને મોહતરમ શેખ સાહેબ શેખ સફદર રઝી સાહેબ એમને આ મસઉલિયત અને રિસ્પોન્સિબિલિટી દેવામાં આવ્યું કે એક પ્રોગ્રામ બનાવે હું મિસાલ દઉં તમે શું જરૂર છે આનું હઝરત યુસુફ અલી સલામ જ્યારે એના ભાઈઓ એને લઈ ગયા બિયાબાનમાં તો એમને જ્યારે પાછો આવ્યા રડવા માંડ્યા બાપને સમજાવ્યા હઝરત યાકૂબને કે શું કરે એક જાનવર આવીને એની પર હમલો કર્યો આ એક મિસાલ છે તમે આ બચ્ચાઓને ટ્રેન કરો 16 વર્ષ પહોંચી ગયો હવે તમે એને મૂકી દીધા જ્યાં આખી દુનિયામાં યુનિવર્સિટીમાં યા કામની દુનિયામાં જુદી જુદી વિચારો છે ચેલેન્જીસ છે સવાલો છે કેવી રીતે ઇન્સાન એવી તરબિયત દે કે આ નવજવાન બારેના વિચારોથી અને જાનવરોની જે હમલા કરશે એની પર શિકાર કરશે એ પોતાને બચાવી શકે પોસ્ટ મદ્રેસાનું આખું પ્રોગ્રામ આ ચેલેન્જીસ છે એથેઇઝમ મટીરિયલિઝમ નિહિલિઝમ નિહિલિઝમ પ્રમુખ સાહેબ આ તમે અહીંયા કેમ્પની વાત કરે છે મદીનતુલ ઇલ્મ ને અહીંયા અસદભાઈ વિરાની અહીંયા યુથ કેમ્પ ચલાવે છે ઇન્ડિયામાં તો આપણે બી એક કેમ્પ હતું નકુરુમાં 90s એક નવજવાન નીકળ્યા હવે એવા મસ્તીખોર કાંઈ ડિસિપ્લિનને માને નહીં અંતમાં ઓલા ટીચર્સ થાકી ગયા કે છે આને હવે કાઢવું પડશે બીજા કીધા નહીં એને કાઢે નહીં આપને એની પાસેથી એને માફી એને કે એક માફીનો કાગળ લખી દે અને રાખશો આપણે એ માફીનો કાગળ જે લખ્યો હતો એમાં કહે છે કે હું તમને સમજાવું મારા વિચારો શું છે આઈ બિલીવ ઇન નિહિલિઝમ આઈ ડોન્ટ થિંક સો યુ હેવ હર્ડ અબાઉટ ઇટ એન્ડ આઈ ડોન્ટ ઇવન થિંક યુ નો વોટ ઇટ મીન્સ રિલિજિયસ પ્લુરિઝમ હવે આ તો બહુ જ 90s વાત છે હવે રિલિજિયસ પ્લુરિઝમ આવી ગયું છે ફેમિનિઝમ આવી ગયું છે હ્યુમન રાઇટ્સ ફ્રીડમ

self-autonomy, idealism, liberalism. Oh, આ બધા ખતરો છે મારે આ જવાન જ્યારે જશે દુનિયામાં તો શેખ સાહેબને આ કામ દેવામાં આવ્યું છે શેખ સફદર સાહેબને કે આના બારામાં ટ્રેનિંગનો પ્રોગ્રામ રાખે. તે પછી આપના અહલે બૈત અલૈહિ સલામની હિદાયત પ્રમાણે આપનો ફખર છે કે ઇમામો જે છે આપને આપના પર ફરજ કર્યા છે કે આપને કોશિશ કરે દીનને ઊંડાણમાં સમજવાનું, ઇન ડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ

0: માને આપનો ફખર છે કે ઇમામો જે છે આપને આપના પર ફરજ કર્યા છે કે આપને કોશિશ કરે દીનને ઊંડાણમાં સમજવાનું ઇન ડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ આર ફેથ હઝરત અલી સલામથી રિવાયત છે કે મને ખપે છે મારા શિયાઓ યા તો આલિમ બને યા તો મુતઅલ્લિમ Either be a learned, independent thinker, scholar, or become a learner, lifelong learner. The third option is not there. Triju option suche ke tame jahil cho, superficial knowledge che. Hawa aivu to aaje ane mani lida, biju hawa aivu to aavtikale one mani lida. Nahi. Fakhr apne ahle bayt alaihimus salam nu hidayat nu iche ke apne یا تو عالم بنے یا تو متعلم الحمدللہ اپنا مہان محترم شیخ ایاں چیا اوسا اپنے پریزنٹیشن کری دے سے کہ حوزہ آن لائن ان ڈیپتھ انڈرسٹینڈنگ قرآن نو حدیث نو احکام نو اخلاق نو ہسٹری نو ان ڈیپتھ انڈرسٹینڈنگ واسطے انو اکو ایک پروگرام بنائی واچھے ہجارو لیسنز تیار چھے ہمنا انے کائی ویس کھن ٹیچرز چھے અને અલ્હમ્દુલિલ્લાહ આ વર્ષે તો ફ્રેન્ચમાં બી શરૂ થઈ ગયું છે અને આ બધું એમનું પ્રપોઝલ લઈ આવ્યા પ્રમુખ સાહેબ અને એમના ટીમના સામે એને પસંદ પડ્યું અને એપ્રુવલ થયું અને અલ્હમ્દુલિલ્લાહ પ્રગતિ સારું છે તો મદ્રેસા છે પોસ્ટ મદ્રેસા છે હાઉઝા છે પણ આપની કૌમમાં અલ્હમ્દુલિલ્લાહ હવે એજ્યુકેટેડ ક્લાસ આવી ગયા પ્રમુખ સાહેબ અમને કેટલું વખાણ કરે છે ટેલેન્ટ્સ છે બ્રેઇન્સ છે ગ્રોથ છે આપણે અહીંયા જોયા ડૉક્ટર બની ગયો હવે ડૉક્ટરને ટ્રેન કરે છે સો દેર ઇઝ નોટ ઓનલી પ્રાઇમરી એજ્યુકેશન સેકન્ડરી ટર્શરી દેર ઇઝ પોસ્ટ ટર્શરી એજ્યુકેશન નાઉ હાઈ લેવલ થિંકિંગ અને આ હાઈ લેવલ થિંકિંગના પાછળ પ્રિસપોઝિશન્સ છે ફિલોસોફીઝ છે એપિસ્ટેમોલોજી છે મોટું પ્રોબ્લેમ હમણાં એપિસ્ટેમોલોજી છે કે હું શું ચીજને હકીકત માનું ને શું હકીકત નથી અહીંયા મોટો સવાલ છે તો હાઈ લેવલ રિસર્ચની જરૂર છે અને અલ્હમ્દુલિલ્લાહ આપણા હૌઝા છે હૌઝે ઇલ્મિયા છે મોટા ઉલમાઓ છે મુહક્કિકીન છે મુજ્તહિદીન છે આ ફિલ્ડમાં તહકીક કરીને આપણે હિદાયત દે છે તો એ રિસર્ચ વાસ્તે આઈ કેર બન્યું છે અને ઇન્શાઅલ્લાહ તમે રિપોર્ટ મળશે કે એ લોકો હાઈ લેવલ રિસર્ચ હૌઝાથી અને યુનિવર્સિટીથી યુનિવર્સિટીના સ્ટાન્ડર્ડ પ્રમાણે પ્રોડ્યુસ કરે છે એ લોકોનું જર્નલ્સ છે આપણે અહીંયા સેમ્પલ્સ રાખ્યા છે અને મુખ્તલિફ ફિલ્ડ્સમાં કટિંગ એજ રિસર્ચ ચાલી રહ્યું છે તો ડૉક્ટર સાહેબ અહીંયા છે ડૉક્ટર ઇકબાલ જાફર કેનેડામાં સિમ્પોઝિયમ રાખ્યા હતું આખી દુનિયામાં કેનેડાનું એક કેનેડા ઇઝ નોટોરિયસ સોરી હુસેનભાઈ કેનેડા ઇઝ નોટોરિયસ ફોર મેઇડ ઇઝ ધ કેપિટલ ઓફ મેઇડ એન્ડ સ્ટ્રિકલિંગ ડાઉન ટુ ધ યુકે એન્ડ મે બી ટુ અધર પ્લેસીસ એક ડૉક્ટર સાહેબ હતો ઓલો સિમ્પોઝિયમમાં કહું તો યાદ હતું કે નહીં એ કહે છે મેરે પેશન્ટ્સ રિલેટિવ્સ કેમ એન્ડ હી દે આસ્ક્ડ હિમ ડૉક્ટર સાહેબ ઇઝ ઇટ ઓકે ઇફ વી કેરી કીપ અ મેઇડ ડુ ધ મેઇડ ફોર આવર પેશન્ટ એન્ડ હી સેઝ યા ઓફ કોર્સ યોર પેશન્ટ ઇઝ ડિસેબલ દે નીડ હેલ્પ મેઇડ ઇન કેનેડા ઇન ધ મેડિકલ ફિલ્ડ ઇઝ મેડિકલી એસિસ્ટેડ ડેથ હવે શરિયતનું શું હુકમ છે આના બારામાં રજા છે ન થઈ રજા સપ્લાય ઓલો લાઈફ સપોર્ટ મશીન પર રાખે લાઈફ સપોર્ટ મશીનમાંથી કાઢે કઈ સિચ્યુએશનમાં રજા છે કઈ સિચ્યુએશનમાં રજા નથી આગાનું એક મુખ્તસર ગાઈડન્સ હતું પણ એનું ડિટેલનું જરૂર હતું ડિટેલમાં શું છે કે આ આપણે એક્સપર્ટ્સને પૂછે જે ડૉક્ટરો મેદાનમાં છે એમાંથી સવાલ લઈએ અને એ સવાલ લઈ જાય આગા પાસે એને ગાઈડન્સ મળે એ કામ અલ્હમ્દુલિલ્લાહ આઈ કેર ફેસિલિટેશન કર્યું આ બધું એક વર્ષ સુધી બધું રિસર્ચ ચાલ્યું ડિબેટ ચાલ્યું સિમ્પોઝિયમ ક્વેશ્ચન્સ વર કલેક્ટેડ દે વર ટેકન ટુ નજફ એન્ડ અલ્હમ્દુલિલ્લાહ હવે તમે એક આન્સર જોશો તો આવી રીતે તમે ઘણું પ્રગતિ થયું છે antma maru time ochu bakise hun kali toruk isharo karis
1: in

External tabligh ma mashallah apni paase muhtaram Sheikh Nadir sahib che ghannu kaam kari riya che kitla desho ma kitla bhashao ma interfaith nu kaam chale che kitla madrasao nu kitla hauza nu kitla students nu support chale che interfaith hindu sate buddhist sate alhamdulillah saru kaam chale che e apne sambarvanu mauko malse Internal tabligh ma alhamdulillah kaam chalu rahe che sauthi muhim mane lage che ek je kaam thai rahyo che a tafsir e tadabbur e quran che mane bahu khushi thai ke aya haji allama haji naji rahmatullah alai sahib ni quran ni tafsir anwarul bayan je che emnu reprint thyu che pa e ena zamana vaste hatu ane e ek khas rite ek tafsir lagta hata વધારે રિવાયતો પર પણ આ એક નવી રીતની તફસીર છે આપને જરૂર છે કે આપને કોશિશ કરે એને સમજે હું તમને એક દાખલો દઈશ ગઈકાલે મને બહુ ખુશી થઈ કે અહીંયા ડબલ્યુએફએની કેટલા કલાકોથી રિપોર્ટ આવી બધાને ખુશી થઈ હાઉસિંગ પ્રોજેક્ટ છે મેડિકલ ફેસિલિટીનું છે સ્કૂલિંગ છે ને બીજી વેલફેર મદદ જે પહોંચાડવામાં આવે છે એના બારામાં આ આયત મશહૂર છે પણ મને તમે તમારી સામે એક દરખાસ્ત છે તમે કોશિશ કરો આ તફસીરમાં સૂરે મુબારકે દહરમાં જ્યાં આ ખિદમત કરવાની વાત આવી છે એની આયત તમે જરાક એની પર એક નજર નાખજો مشهور آية ويطعمون الطعام على حبه مسكينا ويتيما وأسيرا أهل بيت عليهم السلام إيه مهان هستيهتا كي جو كاوانو كورايوا جاري إلا كوني بہت محبت هتو إينا طرف كينا طرف محبت هتو આમાં ત્રણ તફસીર છે ખવરાવા તરફ બહુ ઇલાકાની મહોબ્બત હતી ખિદમત કરવાનું ડબલ્યુએફએનું કામ છે યા જે બી વેલફેરનું કામ કરે છે ઇન્સાન એવી મેચ્યોરિટીમાં પહોંચી જાય અને કમાલમાં પહોંચી જાય કે બીજાની ખિદમત કરવાનું એને પસંદ છે એને ખુશી થાય છે જ્યારે બીજાને જોઈએ કે એને મદદ મળ્યું એની હાજત તો પૂરી થઈ ગઈ મોટી કમાલ છે અહલે બૈત અલી મુસ્લામાં આ કમાલ હતી ખવરાવાનું ખિદમત કરવાનું એટલે બહુ પ્યારો હતો આ લોકો ચીજ એક તફસીર બીજી તફસીર નહીં મારી પાસે એક્સ્ટ્રા છે હું દઈ દઉં છું વધારે કમાલ એ છે જે મારી પાસે એક્સ્ટ્રા ન હોય એનું અર્ધો કાપીને હું દઈ દઉં યુતઈમુન અત્તઆમ અલા હુબ્બિહી ખાવાની જરૂર છે ને છતાં પણ બીજાને દે છે એ એક હાઈ લેવલ ખિદમત છે ત્રીજો તફસીર વયુતઈમુન અત્તઆમ અલા હુબ્બિહી ખુદાની મહબ્બત વાસ્તે કોઈ બી ખિદમત હોય ખાવાનું ખવરાવવાનું કોઈને શીખાવવાનું કોઈને મેડિકલ એસિસ્ટન્સ દેવાનું કોઈનું ઘર બનાવવાનું જે બી હોય ખુદા વાસ્તે કારણ કે ખુદા દેવાવાળો છે જે બી મારી પાસે છે એ એક અમાનત છે અને હું ખુદાના રાહમાં એને વાપરું છું આ વિઝન આ મારિફત ઇન્સાનમાં ઉત્તેજન પેદા કરશે મોટિવેશન ઇન્સ્પિરેશન કે ખિદમત જે છે કેન બી ડન એટ અ મોર સ્પિરિચ્યુઅલ લેવલ આ તફસીર મારું વળી પાછું તમને શિખામણ છે કે તમે કોશિશ કરો અને અલ્હમ્દુલિલ્લાહ આપનું મોટું પ્રોબ્લેમ એ હતું કે એવા કોમ્યુનિટીઝમાં આ એક વોલ્યુમના $20 છે ભાવ હું તો મેજોરિટી ઓફ ફર્સ્ટ ઓફ ઓલ રીડરશીપ ઇઝ લો મેજોરિટી કેનોટ ઇવન એફોર્ડ ટુ બાય વાય કાન્ટ વી સબસિડાઇઝ ઇટ મને કહેવામાં આવ્યું ના દેર ઇઝ લોટ ઓફ કોસ્ટિંગ એન્ડ પ્રેપરેશન એન્ડ ઓલ દેટ વી નીડ ટુ રિકવર બટ વીલ ગીવ સમ ડિસ્કાઉન્ટ પણ આ વર્ષે મેં બહુ ખુશી થઈ ગઈ આ આખું પ્રોગ્રામ 5 volumes તૈયાર છે It's all in one app now. All you have to do is just download it. It's accessible. And the beauty of this book is the authors have tried to put it in small paragraphs. Tamen kai ne sawana kholin nama darek 5 namaz

કરે છે, એક મિનિટ રાખો, દુઆ કરો છો, જિકર કરો છો, સલાવાત કરો છો, એક મિનિટ રાખો, કોઈ બી પેજ ખોલો, એક પેરાગ્રાફ વાંચો, કાંઈ ને કાંઈ શીખવાનું બસ. આખી જિંદગી બદલી શકશે. આ તફસીરથી, કુરાનથી નૂર છે. આમાં અલબત્ત બીજા કામો છે, ઇસ્લામિક એજ્યુકેશનના જે રિપોર્ટ્સમાં આવ્યા છે, નવા આર્ટિકલ્સ નીકળે છે ઓનલાઈન છે, કે જો શુબહાતને જવાબ દે છે, ઇલ્મે ગૈબ શું છે, અને ઇમામો પાસે ઇલ્મ ગૈબ હતું કે ના હતું, અને કેટલું હદ સુધી. ઇન્શાઅલ્લાહ એ તમે રિપોર્ટમાં જોશો. અંતમાં હું એક હદીસથી આ પ્રેઝન્ટેશનને ખતમ કરું છું. પૈગંબરથી મનસૂબ છે એક રિવાયત, અગર ખુદાવંદે મુતઆલ કોઈ બી કૌમ પર ખૈર અને બરકત અને રહમત દેવા માંગે તો એક કામ કરશે, એમાં ઇલ્મનો વધારો થશે, જહાલતનો કમી થશે. અલ્હમ્દુલિલ્લાહ હું જોઉં છું કે હવે આ કૌમ એક એવી ડાયરેક્શનમાં જાય છે કે ખુદાનું રહમત અને બરકત અને ખૈર નાઝિલ થાય છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.

0: ونعم النصير، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة لأعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم، فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون. أمن بالله، صدق الله العلي العظيم. بسم الله الرحمن الرحيم، رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد.
1: اللهم صل على محمد وآل محمد.
0: الحمد لله سوبرتم تمارا بدانو أبار ويكتا كروشو كي تموية مني هي بولاويو أموك واتوني أبري چوكوت كريه કે આદતન આપણી કોમની અંદર જ્યારે આ પ્રમાણે નવયુવાઓને ભેગા કરવામાં આવે છે, જવાનોને જમા કરવામાં આવે છે, તો એ વખતે જે સરનામું યાની કે ટાઇટલ તમે જે આ બેઠકને આપ્યું છે ને એ હંમેશા એ જ હોય કે યુથના કરંટ ઇશ્યુઝ. હંમેશા જ્યાં પણ દુનિયામાં આપણે જાય એટલે આપણે કાંઈ ના સૂજે ને એટલે આ નાખી દો તો એમાં બધું આવી જાય. પણ શરૂ કરીએ પહેલાં, તમે જે પામ્ફલેટ કાઢ્યું છે એમાં મારો મોટો મોટો ફોટો નાખ્યો છે, પાઘડીવાળો, ઠીક છે, ને પછી એમાં બધે ટાઇટલ નાખ્યા છે, એમાં તમે ટાઈમ નાખ્યો છે. કેટલો હતો ટાઈમ ભાઈ? હા, 8:15 થી 9:15. એટલે હવે આજે આપણે 8:15 થી 9:15 એક મિનિટ વધારે નથી બેસવાનું. કેમ? મૌલાએ કાયનાત અલીબ નબી તાલિબ અલી સલામ મોહમ્મદ આપણને હુકમ કર્યો છે અને કહ્યું છે, અલ વક્તુ કસૈફ ઇન લમ તક્તહુ યક્તઉક. ટાઈમ જે છે ને, સમય એ તલવારની ધાર માફક છે. અગર સમયની ધાર, તલવારની ધારનો તું ખ્યાલ નહીં રાખ ને તો તને સમય તને કાપી નાખશે. એટલે સમયનો લિહાઝ કરવો, એનો ખ્યાલ રાખવો બહુ જરૂરી છે બધા મેદાનમાં, કામકાજની અંદર, મજલિસની અંદર, આપણી આ બેઠકોની અંદર. ઠીક, કરંટ ઇશ્યુઝની જ્યારે વાત આવે તો આપણી કોમની અંદર ને અહીંયા પણ તમને પણ ઈ જશે, કરંટ ઇશ્યુ છે એટલે શું? એટલે તમારા સવાલ આવશે, મૂતા, ડ્રગ્સ, હિન્દુનું ખાવાનું, મરજિયત, જેટલી આ ધમાલું બધી મગજમાં આજકાલ બધી ચાલે છે, આપણા માટે એ કરંટ ઇશ્યુઝ છે. હાલાકી કોઈને કાંઈ પડવા નથી, મરજાઓ એની જગાએ બેઠા છે, જે બિચારા ડ્રગમાં ફસાઈ ગયા છે એની જગાએ બેઠા છે, જેને વેપાર પાળી ધંધાની મુશ્કેલાત છે એની જગાએ બેઠા છે. આપણા માટે આ બધે કરંટ ઇશ્યુઝ છે. મારી નજરમાં કરંટ ઇશ્યુઝ શું છે એ પહેલે સાંભળો તમે, પછી તમારો સવાલ પૂછજો કે આજે આપણી કોમની અંદર કઈ વસ્તુની જરૂર છે. અમે આ એક બેઠકમાં કંઈ બધો સુધારો શેખ મુઈઝ નહીં લાવે. રસૂલે ખુદા 23 વર્ષની તબલીગ કરીને તો એ બધાય ના સુધર્યા, તો અમે કઈ ખેતનો મૂલો છો હું કે હું એક આ 40-50 મિનિટની અંદર બધાને સુધારી દઉં અને બધી બીમારીની દવા મારા પાસે હોય? તો સેમિનાર મારા નામની જ નથી, આપણે સાથે આજે ચર્ચા કરશો, ઠીક છે. આ ગઈ મજલિસમાં મારાથી ભાગતો હતો પણ આજે સામે બેઠો એટલે ગયો હતું. સવાલથી ને શરૂ કરીએ. કેમ? એ પણ મૌલાએ કાયનાતે કહ્યું છે કે આ સવાલ મિફતાહુલ ઇલ્મ, સવાલ જે છે એ જ્ઞાન, ઇલ્મ યા નોલેજની શું છે, કુંજી છે, ચાવી છે, કી છે. તો આપણે સવાલ કરીએ. સવાલ યાથીને હું શરૂ કરું. આપણી શરિયતની અંદર મુસલમાન હોવાના નાતે અને ખાસ કરીને શિયા ઇસ્નાશરી હોવાના નાતે આપણી શરિયતની અંદર ઘણી વસ્તુઓ વાજિબ છે કે નથી? છે ને? ઠીક. એક વસ્તુ તરફ મેં તમને ધ્યાન ખેંચ્યું છે અને હું તમને સાબિત કરીશ કે હકીકતમાં આ છે આપણો કરંટ ઇશ્યુ. આ તમારા ઝહેનમાં જે સવાલ તમે લઈને આવ્યા છો ને એના ઇન્શાલ્લાહ જવાબ હશે તો આપીશ, પણ કરંટ ઇશ્યુ આ છે. હવે હું તમારા પાસે માંગણી કરું છું, અલ્હમ્દુલિલ્લાહ આપણા પાસે બહેનો પણ છે, ભાઈઓ પણ છે. આપણી શરિયતની અંદર જે વાજિબાત છે ને એ નાનપણથીને મદ્રેસામાં અંદર આપણે શીખતા આવ્યા છે. એક 5 વસ્તુ છે, એક 10 વસ્તુ છે. 5 વસ્તુ શું છે ભાઈ? કોઈ પણ જવાબ આપે. હા, ઉસૂલે દીન, એમાં 5ની સંખ્યા છે. પછી એક 10 વસ્તુ છે, એને શું કહે છે? એને ફુરવાય દીન કહે છે. ઠીક. આ ફુરવાય દીન જે છે એ બધું શું છે? વાજિબ છે ને. એમાં નમાઝ, રોઝા, હજ, ઝકાત વગેરે વગેરે જે બધું છે એ બધું વાજિબ છે.

આપણે આપણા સ્ટેશનને, આપણી આ બેઠકને શરૂ કરે એ પહેલાં આપણે જોઈએ. ઇન્શાઅલ્લાહ હું તો તમન્ના કરું છું કે મારો એક્સપેક્ટેશન એટલે મારી અપેક્ષા ખોટી પડે, પણ હું ખાતરીને આમ જો બે હાથે મારું છું, ખાતરીની સાથે છે કે આ જવાબ નહીં આવે તમારા પાસેથી. હમણાં જે સવાલ પૂછો છે ને એનો જવાબ નહીં આવે, પણ આવે તો સલવાતનો નારો નાઝિલ કરજો. કેમ? કારણ કે દારુ સલામમાં છે, આપણે દારુ સલામ પડી હતી ને દુઆ, દરરોજ મગરીબની દુઆમાં આપણે પડે, વરો દુઆ નફી દારુ સલામ, ખુદાયા દારુ સલામમાં અમારા માટે રજામંદી દઈ દે. એ દારુ સલામમાં રહેતા હોય તો ખુદા ઇન્શાઅલ્લાહ આપણા બધાથી ને રાજી હશે. આપણી શરિયતની અંદર ફુરુઈદીન નાનપણથી શીખતા આવ્યા 10. હવે હું તમને સવાલ કરું છું, 5 વાજિબાત તમે છોકરાઓ આપણી શરિયતમાં 5 એવી વસ્તુ વાજિબ મને બયાન કરો જે તમને આવડતી હોય કે જે ફુરુઈદીનમાં ન હોય. અને તમે પણ મારી બહેનો 5 એવી વસ્તુ વિચાર કરો, આપણે પહેલાં આ લોકોને કમ તમને થોડી મહોલત વધારે આપે, 5 વસ્તુ જે આપણી શરિયતની અંદર વાજિબ છે, પણ ફુરુઈદીનની વાત નહીં કારણ કે બહુ ઇઝી થઈ જાય. તો હમણાં તમે પોપટમાં ફક્ત કહી દો, નમાઝ રોઝા હજ ઝકાત કુમ અમર બિલ મારૂફ નહીં ને મુનકર તવલ્લા તબર પતી ગયું, એ નહીં. કોણ શરૂ કરે છે 5 વસ્તુ? એક જ, એક જ જવાબ દેજો. 5 વસ્તુ ખબર યાર, એક ભાઈ હાથ બીસ જી, હિજાબ. ઠીક, આ ભાઈ કીધું હિજાબ. કેમ, તું પહેરે છે હિજાબ? એવી કઈ વાત કર ને જે તને લાગુ પડતી હોય એ આ લોકોનો જવાબ હોવો જોઈએ. એટલે હજી નથી થયું. હા હા હા, દાઢી, આ ભાઈ ઝઘડે એનો નાની નાની વસ્તુ આપણે જો ચોખવટ કરી નાખે. દાઢી રાખવી વાજિબ નથી ભાઈ, જેને દાઢી ના ઉગતી શું કરે, બકરાની કાપીને ચોંટાડે? તો દાઢી રાખવી વાજિબ નથી. આ આ કરંટ ઇશ્યુ આ છે, હમણાં આવશે વિષય, હજી જવાબ નથી આવ્યો. 5 તમે જો 5 વસ્તુ તમારા જી બિસ્મિલ્લાહજી. હા, અસદ, અસદ, ઇન્સાફ કરવો આપણી શરિયતની અંદર વાજબાતમાંથી છે, પણ ફુરુઈદીનમાં ક્યાંય લખેલું જ ક્યાંય નથી. એક, ચાલો બિસ્મિલ્લા યાર અહમદભાઈ. હા, એ ઉસૂલમાં છે નહીં, શરિયતની વાજબાત કરું છું. હા, તબલીગ કરવી, ઠીક છે, ચાલો માન્ય રાખવું કારણ કે તમને મહેનત પડે છે. ચાલો તબલીગ કરવી, દીનના પૈગામનો પ્રચાર કરવો, કારણ કે રસૂલ ખુદાની હદીસ છે, ઝકાતુલ ઇલ્મે નશરો, ઇલ્મનું ઝકાત યા એને પાકીઝ કરવું, પાક કરવું, એ એને ફેલાવવું છે. ચલો માન્ય રાખ્યું, આ બે જવાબ સંતોષકારક નથી, સંતોષકારક નથી. એકે કીધું ન્યાય કરવો વાજિબ, બીજાએ કીધું ઇલ્મનો ફેલાવો યા તબલીગ પ્રચાર કરવો દીનનો એ વાજિબ, ત્રીજું હા એડ્યુકેશન, માશાલ્લાહ, ભણવું ગણવું સમજવું જ્ઞાન હાસિલ કરવું નોલેજ લેવું વાજિબ છે. સહી 3 થયા. અહસદ, માવતરોની ઇજ્જત કરવી, માન રાખવું, અહેસાન કરવો, ભલી રીતે એના સાથે વર્તવું, આ પણ વાજિબાતમાંથી. 4 થયા. ચલો 5મું, હા અહસદ, સલામનો જવાબ આપવો. અહીંયા બિચારકો કે તૈયાર કર્યું તું ગયું પાણીમાં, સલામનો જવાબ આપવો આપણી શરિયતની અંદર વાજિબ. 5 આવડ્યું ને, કેટલી મહેનત પડી 5 વસ્તુ ગોતવા માટે. અહીંયા હવે જોઈએ, યલ્લા 5 વસ્તુ. સિલે રહેમ કરવું, પોતાના રિશ્તેદારો સાથે રિશ્તાઓને કાયમ રાખવા, જોડીને રહેવા, એ વાજબાતમાંથી છે. આ 5 એટલે અહીંયા 1 થયું. પછી બીજું હજી સુધી ઓલો જવાબ નથી આવતો જે મને ખપે છે. મેં કહ્યું હતું ને આમ છાતી મારીને કે નહીં આવે જવાબ. બીજું આપણો ટાઈમ જાય છે ભાઈ, તલવારમાં ફક્ત કપાઈ જાય છે આપણે.

આટલું મુશ્કેલ પડે, એટલું મુશ્કેલ પડે, બોલો. હા, શરમાવાનું નથી, બિસ્મિલ્લાહ. હા, આ સંત કુરાન મજીદમાં જે વાજિબ સજદાઓ છે એને સજદાને અંજામ આપવા યા કરવા વાજિબ, ત્રણ રહ્યું, યલ્લો મહેનત કરો, ત્રણ વસ્તુ હજી વાજિબ કંઈક. ફુરોએ દિન સિવાય, હા, તું છોકરી છો, અહીંયા વાતો અહીંયા થાય છે.

આજો મારી બહેનો, શરમાવાની વાત છે? દારેસલામના આ નવજવાનો ગામમાં કાઢશે કે અમે દારેસલામની છોકરીઓ કરતાં વધારે સારા, દારેસલામની છોકરીઓને કાંઈ નથી આવડતું. તો તમારી બેઇઝ્જતી ના થવા દો. ત્રણ વસ્તુ રહી છે,

વજુ વાજીબ છે? હા, વજુ વાજીબ છે, વજુ વાજીબ છે. અહસન, માશાલ્લાહ, જીતી રહો. વજુ વાજીબ નથી કઈ? ગોસલ હા વાજીબ છે, ગોસલ એ વાજીબ નથી, ગોસલ પણ વાજીબ નથી. હમણાં વાત કરીશ. હા, હલાલ ખાવું વાજીબ છે, ઠીક છે, માન્ય. કેટલા ત્યાં? બે રહ્યા આવે ભાઈ, થોડી મહેનત કરો. ત્રણ તો આપી દીધા તમે. બે વસ્તુ ઓલી બેન વાંજી પાછળ બેઠા છે. બહુ આસાન આસાન વસ્તુ છે. પોતાની જાનને બચાવવું વાજીબ છે, બહુ ઘણું છે. હા, હિજાબ તમે પકડી લ્યો, વાંધો નહીં, એક માફ એટલે ચાલો. હિજાબ વાજીબ છે, પછી તું એક રહ્યું, એક રહ્યું. હા, સિલેર એમ થઈ ગયું. અવલાદ દે ભાઈ, તું 15 મિનિટ થઈ છે આ બધું લેક્ચર સાથે. 10 સવાલના 10 જવાબ મેળવવા માટે આપણને 10 મિનિટ જરૂર પડી. આજે આપણી કોમની અંદર કરંટ ઇશ્યુ મારી નજરમાં ન ડ્રગ છે, ન આ મરજિયાતના ધાંધિયા બધાય છે, ને બાકીના તમારા ઝહેનોની અંદર જે સવાલો તમે તૈયાર લઈને આવ્યા છો એ નથી. આ જેટલું તમે વાજીબ બધાએ બયાન કર્યું ના, એમાં એક વાજીબ મદ્રેસામાં મને ખાતરી છે તમને શીખાડવામાં આવ્યું હશે, પણ આપણા ઝહેનમાંથી ને નીકળી જાય છે. જે પણ આપણા પાસે ફતવાઓની કિતાબ, મરજાઓની કિતાબ, બધાનો કલમ રકમ 11, આર્ટિકલ નંબર 11, હમણાં પણ કિતાબ ખોલો તો મળશે તમને. અને મને અજબ લાગે છે કે બધાએ મરજાઓએ આ કાયદાનો સંખ્યા યા નંબર 11 કેમ રાખ્યો છે અલ્લાહુ આલમ, પણ એવો નંબર છે કે બંદાને યાદ રહે. નંબર 1 અને એની સાથે બીજો નંબર 11, એ શું છે? હરેક મસલાની અંદર તમને મળશે કે હરેક મુસલમાન માટે એની જરૂરિયાતના જેટલા મસલા મસાયલ અહકામ ફિક છે એને શીખવા શું છે? વાજિબ છે, વાજિબ. આજે કરંટ ઇશ્યુ જવાનો જ નહીં, આખી કોમનું કરંટ ઇશ્યુ આ છે કે આપણને ફિકની ચોપડી, કોઈને શરમાવવાનું નથી, કોઈ જહન્નમમાં નહીં હાલ્યા જાય. અહીંયા તમે જેટલા બેઠા છો છોકરાઓ, અહીંયા છોકરીઓ, હાથ ઊંચા કરો જેણે એક વાર તવઝીલ મસાઇલ ખોલી હોય એની જિંદગીની અંદર. તમે જોવ છો ને, અહીંયા પણ જેટલા છો એમાંથી ને ઓછા એ ખોલી હોય કેટલી મિનિટ માટે? 2 મિનિટ માટે, 5 મિનિટ માટે. ઓલા આપણા ઓલમાઓએ વર્ષોના વર્ષ, દસ્યો વર્ષ, 20, 30, 40, 50 વર્ષ આપણા માટે આ જિંદગીને કઈ રીતે વિતાવી, ખુદાના અહકામને કઈ રીતે માન આપવું એની મહેનત કરીને આપણને આપી, પણ આપણે એને ના ખોલીએ છીએ. શું આપણને ગમે યા ખપે યા જોઈએ, આપણી વાત જે હોય ને એ જ. આજના જમાનામાં કરંટ ઇશ્યુ અગર જોવા જાઓ ના તો આ ફિક છે. ખુદાવંદ કરીમનો હુકમ કર્યો છે કુરાન મજીદમાં, બે આયતો છે, બે સરખી છે. એક સૂરે અંબિયાની અંદર છે, 7મી આયત, 21:7, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ફસઅલુ અહલ ઝિક્ર ઇન કુંતુમ લા તઅલમુન, તમે ન જાણતા હોય તો અહલે ઝિક્રથી પૂછો. આ જ આયત સૂરે નહલની 43મી આયત, 1643, ત્યાં પણ ખુદાનો એ જ હુકમ છે કે ફસઅલુ અહલ ઝિક્ર ઇન કુંતુમ લા તઅલમુન, પૂછો અહલે ઝિક્રથી ને અગર તમને નથી આવડતું. એ ઉપરાંત સૂરે તૌબાની 122મી આયત, ખુદા તમે બધા જાણતા હશો, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અચ્છા, બિસ્મિલ્લા પડ્યું પડાવે સૂરે તૌબામાં? બિસ્મિલ્લા પડાવે કે ના પડાવાય? જો તમે જોવ છો, આ બધી કિતાબો ન ખોલવાના કારણ ઘર ઘરના મુશ્તહેદ, જે મને સમજવામાં આવે, જે મને સરખાવવામાં આવે એમ હું ફેંકતો હોય, પણ ના કે ઓલા પડીકાના વાયદાના પડીકા ફેંકીએ એ જ પ્રમાણે ને હરામ છે. સૂરે તૌબાની શરૂઆતમાં બિસ્મિલ્લા નથી કોઈ.

પણ કામ માટે બિસ્મિલ્લાહ પડો તો કાંઈ વાંધો નહીં. તો સૂરે તૌબાની 122 મે 9122 ومكان المؤمنون لينفروا كافة فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين قوم ની અંદર એક ગીરો એવો હોવો જોઈએ કે જે પોતાના ઘરબાર મૂકીને તફસીર બધી મૂકું છું તફસીરમાં શું આવ્યું છે શું નથી આવ્યું મૂકો એક ટોળું એવું હોવું જોઈએ કે જે કોમમાંથી નીકળે દીનના મામલામાં ફિકહના મામલામાં મસલા મસાઇલના મામલામાં

માણસને ઉતરવો, એના મામલાની અંદર લોકો નીકળે. હવે આપણા બુઝુર્ગો નથી, મને લાગે છે ક્યાં આપણે દારેસ, બાકીનો અમુક દારેસલામની વાત કરે, હમણાં હાલમાં, હાલમાં હમણાં ઇન ધ પ્રેઝન્ટ દારેસલામથીને 8,500ની જમાત યા 9,000ની જમાત, આપણી આ જમાતમાંથીને કેટલા દીકરા અને કેટલી દીકરીઓ હાલમાં તમારી નજરમાં, જો તમને યાદ હોય તો જવાબ આપી દો, કે જે હાલમાં દીની તાલીમ બારગામ લઈ રહ્યા છે, આદતન નજફ હોય યા કુમ હોય યા તહેરાન હોય યા ઇસ્ફહાન યા મશહદ, કેટલા હશે? લગભગ હશે, કેટલા હશે? મારા પાસે નથી ફિગર, યા કોઈ જમાતનો મોટો હોય એને કદાચ ખબર હોય કેટલા હશે, 1, 2, 5, 10 હા હશે, એટલા 20 હશે. બહુ સારી વાત છે, હશે એટલે મોર, ઠીક મોર, ઇન્શાલ્લાહ દુઆ કરો મોર હોય. ઠીક છે, આ આપણી જવાબદારીઓ છે. કરંટ ઇશ્યુઝની જે વાત કરે છે ને, તમે તમારા બધા સવાલો પૂછજો, જે તમને પૂછો એ મને આવડતા હશે તો પૂછીશ. મારા માટે કરંટ ઇશ્યુ આ છે કે આપણી કોમની અંદર નવજવાનોને ફેકના મસાઇલ શીખવા વાજિબ છે. આપણને બધી બસ આ જ છે, વાજિબ નમાઝ, વાજિબ રોઝા, વાજિબ હજ, વાજિબ અમર બિલ મારૂફ, વાજિબ વગેરે વગેરે વગેરે વાજિબ. આ જે વાજિબ છે એના બારામાં ન હું ભાર આપું છું, ન કોઈ આવીને મને ભાર અપાવે છે. કરંટ ઇશ્યુ આજે છે, તમને બધાને સવાલ મગજમાંથી ખોટકતા હશે ને, ક્યારે આ પૂછ્યું મને મારું દીન કેટલું આવડે છે, મારા મસલા મસાઇલ જે મને દરરોજ જરૂર છે એ મને કેટલું આવડે છે. ના ના ના, દાખલા તમારો કેટલી વાર બોલું, 21 મિનિટ થઈ, 1 કલાકથી વધારે નહીં બેસું, બોલું હજી 2 આપણે ઇમ્તિહાન લઈએ, કારણ કે આ બધી ફિકના મસાઇલ છે. વઝુની કેટલી શરત હોય, દરરોજ આપણે નમાઝ પઢીએ છીએ, દરરોજ માશાઅલ્લાહ બધા નમાઝી છે, વઝુની કેટલી શરત હોય હાજી ભાઈ? હા 13 માશાઅલ્લાહ, જીતે રહો, 13 શરતો છે. આપણે યાદ નથી રાખતા એને, મેકેનિકલી કરીએ જાય છે. ઠીક છે, આપણને ખબર એ નથી કઈ કઈ શરતો છે. ઠીક છે, ગોસલ દાખલા તરીકે, ગોસલ 2 પ્રકારના હોય, ક્યાં ક્યાં હોય? તરતીબી ને ઇરતેમાસી. ઇરતેમાસીમાં પણ 2 જાતના હોય, એક તદરીજી અને એક વદઈ, ખબર છે? એક ફેરાનો કૂદકો મારવો અને એક આહિસ્તા આહિસ્તા કૂદકો મારવો. આ ઝીશાનની દીકરી લાગે છે, નહીં અણસાર આવે છે, હા નહીં. ઠીક, તો ફેકના મામલાની અંદર ગુસલના મસાઇલ તમે જો, માશાઅલ્લાહ આજકાલ બધે ઝિયારતની અંદર જાય છે. આપણે એક ગુસલ વાજીબ હોય, ગુસલ મુસ્તહબ હોય. મુસ્તહબ ગુસલ હોય તો શું લાગુ પડે? મુસ્તહબ ગુસલ હોય તો એના પછી શું ફાયદો થાય મુસ્તહબ ગુસલનો? ભાઈ ગુસલે જુમા તમે બધાય અંજામ આપો છો, કેના માટે આપો છો? સવાબ માટે, બસ સવાબ. એના પછી શું ફાયદો થાય તમને? નમાઝની તૈયારી પછી અચ્છા, એના માટે, એટલે બધા ફાયદા માટે જ ના. એક ફાયદો તમને પોતાને ખબર છે, પણ જો તમે જવાબ નથી આપી શકતા ને એ છે, હા અઝિયત ના પડે, બધું ઇન્શાલ્લાહ એની જગા ઉપર. પણ એક આ સરખું સાંભળે છે, મુસ્તહબ ગુસલ અંજામ દેવાઈ જાય તો આપણને વઝુ ના કરવું પડે. જી હા બિલકુલ, બધાએ મુસ્તહબ ગુસલ, પહેલે મુસ્તહબ ગુસલ ક્યાં છે? આપણે જેની તકલીફ કરતા હોય એ જ મુસ્તહબ ગુસલ છે. બાકીની શેખ મુઈઝની લખેલી કિતાબ, શેખ અબ્દુલ્લાની કિતાબ, શેખ અસગરની કિતાબ, શેખ અકબરની કિતાબ, જેટલી કિતાબોમાં ગુસલ દેખાય, મફાતુલ જિનાનમાં ગુસલ દેખાય, ભલે મુસ્તહબ લખેલું હોય પણ એ મુસ્તહબ ના હોય. મુસ્તહબ ગુસલ એ જ હોય કે જેને મારો મરજા, જેને હું તકલીફ કરતો હોય, જેણે વર્ષો વિતાવીને મને કહ્યું હોય કે મારી નજરમાં આ જ છે મુસ્તહબ ગુસલ. કેટલા હોય મુસ્તહબ ગુસલ? હે અચ્છા, હું પહેલાં સંખ્યા આપું પછી જોઈએ આપણે. 27 હોય, કેટલા? વાહ, રાડ નીકળી ગઈ ને, વાહ 27. આપણા પાસે જે મરજા, જેની નજરમાં 51 ગુસલ છે, બધાય બયાન કરી દઉં તમને. 27 ગુસલ, એમાં 1 જુમા, બીજું કંઈ? હા આસન ઇબાદમાં આવશે. એના પછી રમઝાનના ગુસલ આવે, તો રમઝાનમાં ક્યાં ક્યાં ગુસલ મુસ્તહબ હોય?
હા પહેલી તારીખ પછી સત્તરમી તારીખ શબે બારાત છે જ.

Se termitarik. Ongris mitarik. Ekvis nati. Nati. Aga sistani nazar mein ekvis nati. Trevis mi pehla bhag ni raat ma. Chovis. Ogantris. Pachi be id na gusal. Be athmi ane naumi ni zilhaj na gusal. Thai gyu, pati gyu. Ena pachi bija su che makkana ne madina na gusal che. Makkani andar tame jau to ihram nu gusal. Khane kabani andar dakhil thao to mustahab gusal. Makkani andar dakhil thavanu mustahab gusal. Haram e makkani andar dakhil thavanu mustahab gusal. Tawaf ihram nu mustahab gusal. Madina ma pan ej pramane. Total baki na je alag alag che hi nana bachcha ne apne gusal ape jina ji janai mu hoy to ene gusal deva pehla gusal mustahab. Istikharo kadva mate gusal mustahab. Dushman sathe mubahilo karva mate gusal mustahab. Varsad ne pachadva mate dua karvi hoy to gusal mustahab. Takko karva mate halk haj ni andar eni pehla gusal utarvu mustahab. Nehar karva mate janwar qurbani na janwar ne zaba karva pehla gusal mustahab. Asu che badu bas atla che mustahab gusal. Ama kai tamne khotaktu nathi. Taiya 27 27 padi lida me nathi khotaktu kai. Apne haram ma jay to na hoy gusal. Ziyarat na gusal hoy ne kitab ma. Imam Hussain ni ziyarat karva jao to gusal. Imam Ridha ni ziyarat karva jao gusal. Lakhelu hoy na kitab ma. Par agay kidu nahi. આગાની નજરમાં આ બધે મુસ્તાહબ ગુસલ નથી. રજાન તમને કરવું હોય તો કરો, પણ આ ગુસલથીને વજુ કરવું પડશે. આ શું નાનકડો મેં દાખલો તમને આપ્યો કે આપણી ફિખ જે છે એના બારામાં આપણે કાંઈ જાણતા જ નથી, ને આપણા માટે કરંટ ઇસ્યુ કયું હોય? ડ્રગ. ઠીક. એ ડ્રગ અગર કરંટ ઇસ્યુ હોય તો જે ડ્રગ પીતો અહીંયા આવ્યો હોય, અહીંયા હોય કોઈ ડ્રગ પીવાળો તમારામાં? તમને લાગે છે જે ડ્રગમાં હોય ફસાયેલું અહીંયા હોય, બેઠો હોય, અહીંયા બેઠી હોય, એ તો મારે રખડતો હોય તો અહીંયા ડ્રગની વાત કરવાનો ફાયદો શું? એ ડ્રગવાળાને ભેગા કરો કે આજે શેખ મોઈ સાથે બેસવાનું છે, પછી હું છો ને આ લોકો છે, તમારાથી ને ડ્રગની વાત કરવાનો ફાયદો શું? તમે તો ફસાયેલા નથી ડ્રગમાં. મૂતા બહુ ગમે ને આ બધી કરટીશું. આપણે કરટીશું કરટીશું શું? મૂતા બહુ થાય છે કોમની અંદર. હા ઠીક છે. ક્યાં છે મૂતાવાળા? એને ભેગા કરો, એનાથી વાત કરીએ. જેને વસ્તુ કન્સર્ન થતી જ નથી એના આપણે આવા મોટા મોટા મિટિંગ યુથ સાથે કરંટ ઇશ્યુઝ, એટલે શું થાય? બહુ મજા આવી, બહુ જાણવાનું મળ્યું. શું જાણવાનું મળ્યું? તું તો ડ્રગ પીતો નથી, તું તો શરાબી છો નહીં, તને કન્સર્ન થતું જ નહોતું આ. એટલે કરંટ ઇશ્યુ, કરંટ ઇશ્યુ બહુ સારું નામ છે. ઠીક છે. તો તમારા જે સવાલ હોય આપણી થઈ ગઈ અડધી કલાક, સવાલ જવાબ અડધી કલાક બાકી રહી. ફેખનું પૂછો પૂછજો. અને જો ધ્યાન રાખજો, ઇમામ અલી એક કાયદો આપ્યો છે. ઇમામ અલી નહજુલ બલાગામાં કહે છે, એસ અલ તફક્કુહન વલા તસ અલ તઅન્નુતા. એ મુસલમાન, તને સવાલ કરવા હોય ને તો જાણવા માટે પૂછ, શીખવા માટે પૂછ. એના માટે ના પૂછ કે શેખ મોઈઝને આવડે છે કે નથી આવડતું. એના માટે ના પૂછ કે ઓલા કોકે ના પાડી હતી તો કદાચ શેખ મોઈઝ હા પાડી દે, યા ઓલાએ હા પાડી હતી તો શેખ મોઈઝ કદાચ ના પાડી દે, યા તો ઓલાએ આમ કીધું હતું યા કહ્યું હતું તો શેખ મોઈઝ કદાચ એનો બીજો જવાબ દે, તો આપણા માટે છટકબારી થઈ જાય. હકીકતમાં તું ને તારા ખુદા સાથે પૂછ કે ઘણા ખરા સવાલના જવાબ તમને ખબર છે તોય પૂછશો. તમે તમને ખબર છે એનો જવાબ તોય પૂછશો. ને વચમાં આ બયાન કરી દઉં કે વજુ વાજિબ નથી, ગુસલ વાજિબ નથી. ફેકનો કાયદો છે મુકદ્દમતુલ વાજિબ, વાજિબ. નમાઝ વાજિબ છે, અને નમાઝની શરતોમાંથી ને એક શરત વજુ છે. એટલે નમાઝ પઢવા માટે વજુ વાજિબ થઈ જાય છે, વરના વજુ વાજિબ નથી. પાછું હાથ ઊંચા કરે દીકરીઓમાં, કેટલી છો તમે વજુમાં હમણાં? ના હમણાં હમણાં વજુની હાલતમાં કેટલી છો તમે? જોયું બે અહીંયા કેટલા છે વજુની હાલતમાં? એક યા ત્રણ? કેમ ચાર? હલ તારું નામ નાખું તો નાખી દે. બે હાથ ઊંચા કરતો પાંચ થાય, થઈ ગયું પાંચ. કેમ વજુમાં નથી? વજુ વાજિબ નથી, વાજિબ નથી વજુ. નમાઝ માટે વાજિબ છે. ઠીક છે. ગુસલ એ જ પ્રમાણે, ગુસલ જેટલા આપણા છે એ પણ સાત પ્રકારના છે વાજિબ ગુસલો. એમાં જનાબતનું છે, એમાં હૈઝનું

0: છે, નિફાસનું છે, ઇસ્તિહાદાના ત્રણ પ્રકારના છે, ઠીક છે, એ બધે વાજિબ ગુસલો જે છે એ પણ વાજિબ નથી. વાજિબ થઈ જાય છે કેના માટે? નમાઝ માટે, ઠીક છે. રોઝા પહેલાં ગુસલ ઉતારી લેવું જોઈએ, આ બધે વાજિબ થઈ જાય છે રોઝાને સહી કરવા માટે, વરના ગુસલ પોતે વાજિબ નથી. ચાલો તમારો સવાલ શરૂ કરો, અને જો કન્ટ્રોવર્સી નહીં, હા, કામની વાત કરો જે આપણને ફાયદો હોય ને, કે ઓલો મૌલાના વા આમ કે છે, તો એને પૂછો, મને કેમ પૂછો છો? એને જેને પૂછો એના વોટ્સઅપનો નંબર ગોત્યાવો, એને સવાલ કરો, ભાઈ તું આ કેસ અમને સમજ નથી પડતી, ઠીક છે. બિસ્મિલ્લાહ. હાજી
1: કઈ પ્રોબ્લેમ?
2: Ask questions, you have the papers and pens, just raise your hands and we'll choose you.
0: And સાથે એક વસ્તુ કહેતો જાઉં, અહીંયા જમાતના એક વડીલ છે આપણા મમદુભાઈ, જેની ઉંમર સૌથી વધારે અહીંયા હશે, પછી હું આવતો હોઈશ, એ બાકીને તમે વોલન્ટિયર્સ જે છો, તમે તમારી જમાત પાસે, આપણા પ્રમુખ પાસે, એટલે અલહાજ અઝીમભાઈ દેવજી, હાજ છે કે નથી? એ નહીં રાખું મેં. હાજી છે અઝીમભાઈ દેવજી? ઠીક, અલહમદુલ્લા. અલહાજ અઝીમભાઈ દેવજી જે આપણી કોમના પ્રમુખ છે, તમે જવાન્યા, નવજવાન થઈ, કરંટ ઇશ્યુઝની વાત કરવી છે, પ્રમુખ પાસે જાઓ, બે જણા, પાંચ જણા, દસ જણાનું એક ગ્રુપ, ચાર પાંચ દીકરીઓ, ચાર પાંચ દીકરાઓ, પ્રમુખ સાહેબ અમને તમારી મુલાકાત કરવી છે. શું છે ભાઈ, તોડફોડ કરવું છે? ના, તોડફોડ કાંઈ નથી કરવું. આપણિયા રેઝિડન્ટ આલિમ છે, ક્લાસની વાત ના કરો, કારણ કે ક્લાસમાં એ જ જાય જેને ઇન્ટરેસ્ટ થાય. અઝીમભાઈ આપણા પાસે રેઝિડન્ટ આલિમ છે, આપણે એને પગાર આપે છે, એ અલહમદુલ્લા ફી સબીલલ્લાહ કામ કરે છે, આપણી સેવા કરે છે. તમે આપણા રેઝિડન્ટ આલિમને એટલું કહી દો કે દર મજલિસમાં, દર બેઠકમાં, ક્યાંય પણ જમા થાય, આપણા રેઝિડન્ટ આલિમને કહો કે દરરોજ મજલિસ પહેલાં એક ફિકનો મસલો બયાન કરે, બે નહીં, એક એક નાનકડો મસાઇલ બયાન કરે. ઘણા એવા મસાઇલ છે, આવડતા હોય તો અલહમદુલિલ્લાહ યાદી તાજા થઈ જશે, નહીં આવડતા હોય તો આપણા માટે જ કેમ, કારણ કે આપણને વાંચવું ગમતું નથી, ફતવાઓની કિતાબને આપણને ખોલવી નથી, ધૂળ. આજે જો મેં તમને મને મસાઇલ અમુક જોવા તો ઘરવાળીને કીધું કે ફોટોમાંથી મોકલ, કારણ કે મને ખાતરી છે. એક બીજી જમાતમાં હમણાં ગયો તો આ જ મસાઇલની વાત થતી હોય તો આપણે કહીએ કે ઓલા મૌલાના આમ કહેતા હતા, ને આ મૌલાના આમ કહે છે. તું મૌલાનાની તકલીફ કરે છે? જેની તકલીફ કરે છે એની કિતાબને ખોલ, એ તને કિતાબમાં જવાબ પૂરતો મળી જશે કે આમ કરવાનું છે, આમ નથી કરવાનું, આ હલાલ છે, આ હરામ છે, આ અહતિયાત છે, આ મુસ્તાબ છે, આ મકરૂ છે, આ વાજિબ છે, આ નથી વાજિબ, આ સારું છે, આ બધુંય મળી જશે. મૌલાનાની ભૂલ થાય, એ બોલવા જતો એ મકરૂ ને બોલાઈ જાય હરામ, એ બોલવા જતો એ મુસ્તાહબ ને બોલાઈ જાય વાજિબ, એની ભૂલ થાય એક, ને સાંભળવાવાળાની તો બહુ ભૂલ થાય, એને જે ગમતું હોય ને એ જ સંભળાય, એને જે પીક કરવું હોય એ જ એને સંભળાય. એટલે એ અહીંયાથી લઈને વાત વાના કે વાંથી વાના કે શેખ મુઈઝ આમ બોલ્યા હતા, શેખ મુઈઝ આમ બોલ, એમ બોલ્યા પણ ના હોય, પણ એને એમ છે કે શેખ મુઈઝ આમ બોલ્યા. કિતાબ ખોલીએ આપણે, એટલે આપણે તમે તમને કહ્યું ઓલી જમાતમાં ગયો મસલો આવ્યો, તો મેં બર મેમ્બરમાંથી પૂછ્યું કે અહીંયા આપણે ક્યાંય નમાઝનું ખંડ ઇમામવાળો આપણો અહીંયા ક્યાંય મસલાની કિતાબ છે? હું પોતે મેમ્બર, તમે ઓળખો છો ને મને, મારું ડ્રામા બહુ હોય, મેમ્બરમાંથી ઉતાર્યો, ખૂણામાં આપણે આવા શેલ્ફ રાખેલા હતા, પહેલાં શેલ્ફમાં જોયો, ભર મજલિસમાં કેમેરા મારા સામે મૌલાના મેમ્બર ઉપરથી ક્યાં આવી ગયો, વાહ વાહ વાહ, પૂરી કોમને સાબિત કરી દીધું કે જો આપણી કોમ ક્યાં છે. આપણા ઇમામવાળાના શેલ્ફમાં આગા સિસ્તાનીની તૌઝીઉલ મસાઇલ પણ નથી. મસ્જિદમાં જે આવ્યા હોય, નવરો બેઠો હોય, એને કંઈક મસાલો પૂછે, આપણા મૌલાને મારા જેવા બધે બીએ હમણાં કાપી નાખશે, એના પાસે ક્યાં જવું, શરમાય આપણે બી. કિતાબે આપણે નથી રાખી કે કોકને એમ થાય કે મને આ કંઈક નમાઝનું કંઈક લાગે છે, કેમ કિતાબ ખોલીને હું જોઈ લઉં કે આગળ શું કહે છે, આનો મસાલાનો જવાબ શું, ના સમજાય તો પછી મૌલાના પાસે જાય, મૌલાના મસાઇલ ગોતું છું પણ મળતો નથી, તમને આવડતો તો મને બયાન કરી દો. તો આપણે આ બયાન કરતા હતા, જી હાજી, કે આપણી જવાબદારી તમે નવજવાનો, કરંટ ઇશ્યુઝ આપણા નવજવાનોના એ જ છે, નવેદ આવી જાય એટલે નૂર અસદ વાકે નૂરાની છું તમે નવેદભાઈ, અલહમદુલિલ્લાહ. તો જમાતના પ્રમુખને, સંચાલકોને, ચેર લેડીને, મુલિયાનીને પણ એ જ દિવસનો એક મસલો.

0: જુમેરાતની મજલિસો થાય છે, મને ખબર તમે બધા એટેન્ડ નહીં કરતા હોય. આપણી જે આપણી નજરમાં મોટી મોટી તારીખો છે, વિલાદતો, શહાદતો, આપણી ક્રિયાઓ જે છે, ઠીક છે, એ ને ઓલું એ પાછું 15મી શાબાનનું ગુસલ નથી આગા સિસ્તાની નજરમાં મુસ્તહબ્બાતમાંથી નથી, ન રજબના ન કોઈ પણ. ઠીક, તો આપણા મૌલાના અગર આપણે હરરોજ, તમે એમ કહો કે મૌલાના આપણે દર મંગળવારના ફિકની ક્લાસ રાખશો તો એ કેને ફાયદો થાય? એ હજી આવ્યા હોય એને ફાયદો થાય, બીજાને ઇન્ટરેસ્ટ નથી. પણ આપણી જવાબદારી છે કે આપણા મૌલાના, તમે મારી મજલિસો જે ફોલો કરતા હોય, ઠીક છે, દરરોજ મને પેરિસથી સાંભળશો કે મજલિસ પડવા પહેલાં હું 5 મિનિટ 7 મિનિટ 8 મિનિટ 10 મિનિટ એક મસલાને ઉપાડું. એમાં ફાયદો મારો એ હોય કે મજલિસ બહુ લાંબી ના પડવી પડે મને, રિસર્ચ 10 મિનિટ આમાં પાસ કરી નાખ ને, મને એમ થાય કે માથું આજે ખાલી છે તો 10 થી 20 મિનિટ કરી નાખ, બહુ ફાયદો થાય. મૌલાનાને થોડો આરામ થાય કે ફિકનો એક મસલો સમજાય, પછી બીજો ને ત્રીજો ને 10માં સુધી પહોંચે, 25 મિનિટે પછી કે મજલિસનો ટાઈમ નથી, ખુદા હાફિઝ ફાત્યા ભાઈ. ચાલો સવાલ શરૂ કરો. 35 મિનિટ છે, 25 મિનિટ છે આપણા પાસે, આ તમે જ વાંચો ને ઇંગ્લિશમાં.
1: Assalamu alaikum. This day is trying to go out and study, which is a good thing. What my question is to you is that how should youth tackle or stop following the scholars, schools who are spreading wrong message to the community by using the faith of Shia Islam and Shia Shia Shari faith?
0: Okay. કેવી રીતે આજકાલના જે હાલાત છે કે જે આપણને કદાચ કદાચ સીધા માર્ગથી ને એ આપણી નજરમાં એમ છે, એ જે આપણને એમ લાગે કે એવા લોકો છે આપણા સમાજની અંદર, તો પહેલી તો આપણી દુઆ હોય છે ખુદા બધાને હિદાયત કરે ઇન્શાઅલ્લાહ તઆલા. ઠીક, ખુદાવંદે કરીમે આવો મામલો જ્યારે સમાજની અંદર આવે ના, તો એના માટે ખુદાએ આપણને બુદ્ધિ આપેલી છે. તમને બે દાખલા આપું. એક કુરાન મજીદમાં સૂરો છે, સૂરે અલ કાફિરૂન, એની આખરી આયતમાં શું છે? નબીએ કરીમ મુશ્રિકોને કહી દીધું, લખુમ દીનકુમ વલિયા દીન, તમે તમારું જાણો અને અમે અમારું જાણીએ. ખરાસ, તમારા આમ અભિપ્રાય છે, તમારા વિચારો આ પ્રમાણે છે, હું મારી બુદ્ધિ, મને જે શીખાડવામાં આવ્યું છે, તારું દીન તારું, મારું દીન મારું. ખલાસ, દુશ્મની નથી લેવાની, ભાઈચારોને સાચવવાનો છે. આ એક જવાબ. બીજી કુરાન મજીદની અંદર આયત છે સૂરે હુદની, 11મો સૂરો અને આયત 121-122ની અંદર ખુદાને કરીમ એના રસૂલને, એટલે આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, હવે કુલ લિલ્લઝીના લા યુમિનૂન, એ મારા હબીબ કહી દે એ લોકોને કે જે ઈમાન નથી લાવતા, કહી દે અને અમલુ, તમે કામ કરી જાઓ, તમને જેમ સરખાઈ આવે ને કામ કરી જાઓ. એના અમેલુન, ખુદ અમે અમારું કામ કર, તમે તમારું કામ કરતા જાઓ, અમે અમારું કામ. ખુદાનું કામ શું છે? હિદાયત દેવું લોકો સુધી, પોતાના પૈગામને. તમે તમારું કામ કરતા જાઓ, અમે અમારું કામ. પછી શું કરો? એના પછીની આયત, ફંતદરુ ઇન્ના મુન્તદરૂન, અને પછી જો તમારા કામનો નતીજો શું છે ને અમારા કામનો નતીજો શું છે. ખુદાએ, આપણે કુરાનમાં માનીએ છીએ ને, અગર ખુદાવંદે કરીમે વાયદો કરે છે કે તમે જુઓ અમારા કામનો નતીજો શું છે. હવે આપણે બધે અક્કલમંદ છીએ, ખુદાએ આપણને બુદ્ધિ આપેલી છે. આ દુનિયાની અંદર આપણે ત્યાં જે નાના નાના કરંટ ઇસ્યુ છે, એને તમે કહો છો, એને આપણે બુદ્ધિની નજરથી ને જુએ તો ખુદાએ વાયદો કર્યો છે કે તમે જોઉ, ફંતદરુ ઇન્ના મુન્તદરૂન, તમે જોઉ તમારા કામનો નતીજો શું નીકળે છે અને અમે પણ જોઈએ છે. આજે આપણે જોઈએ છે દુનિયાની અંદર સૌથી કયો મઝહબનો પ્રચાર થાય છે? દુનિયામાં આખી સૌથી વધારે કયો મઝહબ છે જે આગળ જ વધે છે? હા, ઇસ્લામ છે. અહીંયા સુધી ઓકે છે? આખી દુનિયા કોઈ એને ઇન્કાર કરી નથી શકતું. ઠીક, અગર આ ઇસ્લામની અંદર આટલી બધી ખોટ હોત તો આ જેટલા મુસલમાન થાય છે બધે ગધેડા છે, બધા ઊંટ છે, બધા બળદ અને ગાય છે. ખુદાએ આ લોકોને કંઈ અક્કલ નથી આપી, મને જ આપી છે. હું દાર એસ સલામમાં ભણ્યો છું એટલે, હું ઇંગ્લેન્ડમાં ભણ્યો છું એટલે, હું પેરિસમાં ભણ્યો છું એટલે, હું યુએસ કેનેડાની અંદર ટોરોન્ટોની અંદર ઇલ્મ લીધું છે એટલે, બધું વહી બધું મને જ આવડે છે. દુનિયાના જેટલા છે બધે ભેંસ બકરીઓ છે? નહીં. ઠીક, ઇસ્લામ સૌથી વધારે આગળ વધે છે. ઇસ્લામની અંદર પણ બે સ્કૂલ, એક આપણે જાફરી અને એક નોન જાફરી, એનું પણ દુનિયાને પૂછો સૌથી વધારે કયા રસ્તાની અંદર લોકો જાય છે. શું દુનિયાની અંદર જે આપણા મુસલમાન ભાઈઓ છે એ બધાય જાફરી વધારે થાય છે?

0: જાફરી છે એ બધાય મુસલમાન થાય છે, કેમ ચાલે છે? સ્ટેટિસ્ટિક કેમ ચાલે છે? કેમ ચાલે છે ભાઈ? અવાજ થી બોલો ભાઈ. નોન જાફરી બીકેમ્સ જાફરી. એ જેટલા નોન જાફરી છે એના બધાના મગજમાં શું ધૂળ ભરેલી છે. ખુદાએ એને અકલ નથી આપી, મને જ બધી આપી છે કે જાફરીની અંદર કેમ માણસો આ સાઈડથી બધે આ સાઈડમાં આવે છે. કાંઈક તો હશે ના, એના મોજીઝાઓની આપણે વાત નથી કરવી, અક્કલની બુદ્ધિની વાત આપણને નથી કરવી બધી. પણ ફક્ત આપણે વિચાર કરીએ કે આપણા સમાજની અંદર અગર એવી વાત આપણને એમ લાગે છે કે ગુમરાહ આજની નથી, કોઈ દી કોઈએ વિચાર કર્યો કે રસૂલ બાદ એટલે 1440 વર્ષ, લગભગ 1440 ઇઝરી છે, 1400 વર્ષ, 14th century, આ દીન આ મઝહબ આગળ જ વધે છે. અને આજે મારા જેવો કોઈ ઊભો ને થઈને એમ કહે કે આ દીન પાછળ હટી રહ્યું છે તો એની બુદ્ધિ ઉપર વાય થાય, અફસોસની વાત છે. ખુદાએ આપણને અકલ નથી આપી, આપણે ભણેલા ગણેલા નથી, આપણને સમજ નથી પડતી. આપણે બધે કુરાન ઉપર ઈમાન રાખે છે, જેટલી વાતો હું સાંભળું કુરાન સાથેનો ટકરાવ કરું કે કુરાન શું કહે છે. આટલું કાફી છે જવાબ દેવો? કાફી છે. બિસ્મા, નેક્સ્ટ. હા બોલો. વાલેકુમ સલામ.
1: લખેલા છે પછી જે ઇશ્યુઝ ઓફ વિમેનમાં તમારે રિપોર્ટ કરે છે, ઇમામ અલીનો એક રાજુલ બલાગામાં સર્વ છે કે વિમેન આર ડિફિશિયન્ટ ઇન થ્રી થિંગ્સ, કે વુમનમાં નફ્સ છે, પછી ઇનહેરિટન્સ કે આયત કોટ કરે છે કે જે કેમ આમ, પછી ઉમી દ્વારાબારી એક આયે છે સુરત નિશાન ઈ કોટ. તમે એઝ અ જનરલ ટિપ્સ ઓફ એડવાઇસ દો કે આઈ તમ કે તમ કરે ચેક કરે એકેડેમી કરે.
0: હા સર, રાઈટ, ઓકે. આવી બીજી બધી વાતો છે ને, અને તમે કરંટ ઇશ્યુનું નામ આપો છો, પણ આવી બધી વાતોથી ને આપણે ક્યારેક ક્યારેક ધોકાની અંદર ગરી જાય છે. હકીકત શું છે એ બધાને ખબર હોય છે, સાચી વાત શું છે. કુરાન મજીદની અંદર આયત છે સૂરે કયામતની 15મી આયત 75:15, ખુદા કહે છે બિસ્મિલ્લાહ રહેમાન રહીમ, બલિલ ઇન્સાનો અલા નફસેહી બસીરા વલઉ અલકા માઝીરા. એના પછીની આયત છે, હરેક ઇન્સાનને ખબર છે ક્યાં પાણીમાં છે. આ બધી વસ્તુઓનો ઇનકાર કરવો, શા માટે બંદો સચ્ચાઈનો ઇનકાર કરે છે? જેટલું તમને સંભળાય ને બધું, એ બધાનું આમને એમ નથી માનવાનું. તમને દાખલો આપો, દુનિયાની અંદર સચ્ચાઈ સૂરજ જેવી ચોખ્ખી કેમ ના હોય તોય તમને ઇસ્લામી તારીખ જ નહીં, ઇન્સાનિયતની તારીખમાં મળશે કે સૂરજ જેવી ચોખ્ખી ચીજને ન માનવાવાળા પણ દુનિયામાં પેદા થયા છે. સામે છે સૂરજ, પણ એને એને સ્વીકારવું એ કબૂલ કરવું એ નહીં માનતો. શા માટે નથી કરતા લોકો? ત્યાં પણ કુરાન મજીદની આયત છે, તમે ઇસ્લામની હકીકતનો જો ઇનકાર કરો, યા અમુક લોકો જે ઇનકાર કરતા હોય તો એને ખબર છે કે હું આ શું બકી રહ્યો છું, શું બોલી રહ્યો છું. પણ બે એવી ચીજ છે, બે એવી બીમારી જેના લીધે બંદો આંધળો બની જાય છે આપણે બધાએ, એ પણ કુરાન મજીદમાં છે. ક્યાં? સૂરે નમલની 14મી આયત છે, ચેપ્ટર 27:14. એમાં ખુદા એની નિશાનીઓની વાત કરે છે, અને પછી શું કહે છે, વજહાદુ, આ લોકો મેં ઇનકાર કર્યો, વસ્તકનથા અનફુસહુમ, આ લોકોના નફ્સની અંદર યકીન છે કે આ બધું સાચું છે, પણ જહાદુ બેહા, નહીં માને આ લોકો. કેમ? ઝુલમૌ વઉલુવા, એક ઝુલમના લીધે અને એક તકબ્બુરના લીધે. ફંઝુર કૈફ કાન આકિબતુલ મુફસિદીન, આય મારા હબીબ જોજે, જે બગાડો ફેલાવવાવાળા છે ના એનો અંત શું થાય છે. તો સચ્ચાઈ જેટલી છે ના એ સૂરજ માફક ચોખ્ખી હોય છે, પણ ઘણા ખરા તોય નહીં માને. આપણે દાખલો કરબલાનો છે, રસૂલના નવા

નવાસા સામે છે, રસૂલના નવાસા. એના માટે આટલું સાંભળ્યું માણસોએ તો એ દુનિયાની લાજ. ઝુલ્મ એટલે એમ નહીં કે ઝુલમ કરવો, ઝુલ્મની તારીફ છે વદઉ શૈફી ગૈરે મહલ્લે, કોઈ પણ વસ્તુને એની જગાથી હટાવવું એને ઝુલ્મ કહેવાય. આ કેપ પહેરું છે, આ કેપને આ ગોઠણ ઉપર પહેરું આમ, તો આ ઝુલ્મ કહેવાય. કારણ કે આ કેપની જગા માથું છે. આજે જો આપણે દુનિયા કેટલું ઝુલમ કરે છે, બધે એરિંગ ક્યાં પહેરવાના હોય ભાઈ, ક્યાં પહેરાય એરિંગ, ક્યાં પહેરાય? એ તો સારું, એ કોઈ આવ્યો નથી જ્યાં ડુટ્ટીમાં પહેરે, નાકમાં પહેરે, હોઠમાં પહેરે છે ને, પરસિંગ કે એને. આ બધું ઝુલ્મ છે, એક ચીજની જગા એનેથી હટાવી દો ઝુલ્મ. હવે તમારી વાત કે નજુલ બલાગામાં આ કોટ, કુરાન મજીદની ધોરબાની કોટ, એ જે કોટ કરવાવાળા છે ને, એને અરબી પૂરી આવડે છે? ધરબા શબ્દ જે છે ને, એને અરબિકની અંદર 27 મહિના છે, કેટલા? 27. એને એક આવડે છે, એક લઈને બેઠા છે. એક બીજું, મા બહેનો માટે જે નહજુલ બલાગામાં આપણને હદીસો મળે છે, કે દાખલા તરીકે મા બહેનો નાકસાતુલ ઉકુલ છે, એ ઇમામ અલી નથી કહેતા. ઇમામ અલી લોકોની માન્યતાને બયાન કરે છે કે માણસોને એમ છે કે નાકસાતુલ ઉકુલ. એક બીજું, અગર ઇમામ અલીએ કહ્યું પણ હોય તો આપણને સંજોગ નથી ખબર, કેના સામે કહ્યું, ક્યાં વખતે કહ્યું, શા માટે કહ્યું. ઠીક છે, કંઈ એમ નથી કે ઇમામ અલીએ કહ્યું તો સીધું બધી ઔરતોને લાગુ પડી જાય. ઇમામ અલી અગર આવા બોલ કે તો, એટલે ફાતિમા ઝહરાને પણ એમ જ કહ્યું ના, ફાતિમા ઝહરાને કહ્યું નાકસાતુલ ઉકુલ છે, તો હું ઇમામ અલીને કહીશ કે આના સાથે પૈણા શા માટે, તમે આના સાથે પૈણા શા માટે, અગર તમને એમ કહેવું કે નાકસાતુલ ઉકુલ છે, તો એ વસ્તુને સમજવાનું છે. અથવા તો મૂકી દો, આખા દિનની અંદર આ જ છે મસાલો, કે હું એને જ પકડીને બેસું નાકસાતુલ, એના વગર હાલતું નથી તને, આ બૈડાઓ વગર હાલતું નથી આપણને. ને એ છે નજુલ બલાગામ એક કોલ, એ કોટ કરું વળી તમે મને ઓમાં નાખી દેશો, મેં કોટ કરી નાખું. મુશ્કેલ છે, આ બધું ઉતરે છે, હું નથી કહેતો, પણ આ ઇમામ અલી સમજાવવા માગે છે આપણને, મા બહેનો માટે નથી, આપણા માટે છે. તેનો ભાવર્થા પ્રમાણે છે, કહ્યું અલમર આ કુલ્લુ હા શર, કેને અરબી જરા જરા આવડે છે, તમને આવડે છે જરા જરા અરબી આવે, થોડી થોડી થોડી. અલમર અતો કુલ્લુ હા શર એટલે શું? હા હું નથી બોલ્યો, ઓલો બોલ્યો, હું નથી બોલ્યો, તરજુમો ઓલાએ કર્યો. હવે આગળ સાંભળો, મેં નહીં, ઓલાએ તરજુમો કર્યો, કેમેરામાં નથી જતું, તાકી કાલે કે શેખ નથી બોલ્યો. આ ભાઈ શું છે એનું નામ? હા શેખ મહેમૂદ, શેખ હું શેખ મોઈઝ છે, ઓલા શેખ મહેમૂદ છે. એણે કીધું કે બાયડી આખી ખરાબ જ છે, એવિલ છે. પછી શું કહ્યું? વશરુ માફીહા અન્નહુ લા બુદ્ધ મિનહા. હવે તરજુમો ના, વશરુ માફીયા અન્નહુ લા બુદ્ધ મિનહા, એની ખરાબી ઈ છે કે એના વગર હાલતું નથી આપણને. ને માલુમ પડે છે કે ઇમામ અલી કોઈ પર્સ્પેક્ટિવથી ને આ વાતને બયાન કરે છે. આ મર્દોની ઝહનિયતની વાત છે, કે અલોકોમના દિમાગની અંદર એમ છે કે આ તો સાવ બાયડીની કાંઈ જરૂર નથી, પણ શું કરે એના વગર હાલતું નથી. એટલે આપણે આ બધા બોલ ન કોઈ કોઈ સમજાવે આપણને, પણ માણસોને આપણે શું કે ઇમોશનલી એટલે વિવેક ઉપર એટેક કરીને, પણ નહીં હો કેટલું બહુ સાચું બોલે છે ઇમામ અલી, કોઈ દી આમ ઇમામ અલીનું કે બૈડાઓનું આમ કે, તો હવે કેનું કેનું માનું? ઇમામ અલીને કાઢી મૂકે, તારું માને, મારા ઇમામ ઇમામ અલી છે, તું મારો ઇમામ નથી. જે મને ઇમામ અલીએ કીધું હું એને માનીશ. આ નથી સમજવામાં આવતું, કોઈ આલિમ હોય એના પાસે જઈશ કે આ સમજાવો, આ ગળેથી ને ઉતરતું નથી, આ સમજાતું નથી. અને કદાચ કદાચ એ વાળી રિવાયત જે નથી સમજવામાં આવતી, જે ગળેથી નથી ઉતરતી, કદાચ ઝઈફ હોય, કલીલુલ એતબાર હોય, કે જે કોઈ આવીને મારા જેવા એ વચમાં નાખી દીધી હોય, તો એને ફેંકી દો. બીજી દુનિયાની આ જ છે વ્યાધિ, દુનિયામાં આટલું છે, ભૂખમરો છે, માણસોને ખાવાનું નથી મળતું, આ બધા ડિવોર્સના પ્રોબ્લેમ છે, એ બધાને સોલ્વ કરો ને, આનાથી ને કંઈ ન જન્નત મળી જશે ન જહન્નમ મળી જશે. ઓકે જી નવેદભાઈ, યા

0: is the right of homosexuals in your religion.
1: Ha.
0: In our hadith and Quran, they have been cursed.
1: Ha.
0: And there are punishments for them.
1: Okay.
0: They're saying if someone else, if there is a homosexual, so how, where is the place of those people in your religion?
1: Okay. પેલું આપણે જેટલું હદ છે ને ઇસ્લામની અંદર, હદ એટલે જેના આપણને સજા દેવાની હોય, એ બધાય ક્યારે એપ્લાયેબલ છે? કે જ્યારે માસૂમની હુકુમત હોય, ખરેખર ઇસ્લામી હુકુમત હોય, ત્યારે આ બધું અપ્લાય થાય. એટલે પહેલો જવાબ તો એ કે હમણાં તો કાંઈ અપ્લાય નહીં થાય. નો બોડી કન જજ દમ, પૈતું એટલે ફાઇલ થઈ ગઈ, કોઈ આપણે નહીં કરશે. એક બીજું, કર્સ આવેલું છે એ લોકો માટે, આ સજા છે. અગર ઇસ્લામી હુકુમત હોય તો આ લોકોને રાઈટ છે, એમાં ગવાહ ખપશે. શા માટે છે, શા કારણ છે? આયા કોઈ બીમારી તો નથી? નાનપણથી ને ક્યાં મોટો થયો છે? એ દીકરી હોય કે દીકરો હોય, કેવા માહોલમાં મોટો થયો છે? શા માટે એના ઝહેનની અંદર આવા વિચારો આવે છે જે નોર્મલ લોકોને ન આવવા જોઈએ, મેજોરિટીને નથી આવતા? એ બધીની સ્ટડી કરી અને હાકીમે શરા છે એનો મસાલો કાઢશે કે આને આ લાગુ પડે છે, આ ભલે આવો થઈ ગયો છે પણ એનો કાંઈ વાંક નથી. આપણે બસ તમે જુઓ ઇમામ અલીના જમાનામાં, કારણ કે ઇમામ હાકીમ પોતે હતા, જેટલા આવતા હતા પોતાને માફ કરાવવા માટે, ચોરી કરેલા, ઝીના કરેલા, ગુનાહ કરેલા, આવીને ઇમામ અલીને કહેતા કે અમારાથી આખરતની સજા નહીં ભોગે, અમે નહીં ભોગવી શકે, અહીંયા અમારો હદ કરી આપો. ઇમામ અલી કેટલા બારના ઠાના કાઢતા, એક દિવસ, બે દિવસ, કે તું ચાલ્યો જા, બીજે તું ચાલ્યો જા, તું ચાલ્યો જા, એમાં પછી કેટલી શરતો કાઢે, શા માટે કરી ચોરી, જરૂર હતી, મજબૂરી હતી એટલે, ગવાહ કોઈ છે નથી, માફ નથી, ગવાહ જાઓ પૈ તું, ઠીક છે? આપણે દીને ઇસ્લામની અંદર કુરાનની જે આયતો છે, અસરકતો સરક અયા સરકો સરક જ છે, એના હાથોને કાપી નાખવાની બધી તફસીલ છે. એમ નથી કે બસ હાથ પર તલવાર આવે કાપી નાખ, એમ નથી ભાઈ, હા એમ નથી કઈ. તમને ખબર છે હદને જારી કરવા માટે મારી ભૂલ ના થાય તો 35 શરત છે, હું મરજા નથી, 35 શરત, 35 કન્ડિશન, ત્યારે જઈને એવા એવા કન્ડિશન છે કે એનો વારો જ ના આવે, આ હદને જારી કરવાનો વારો જ ના આવે. એટલે કે દૂધમાંથી એટલા પૂળા કાઢેલા હોય, જાણીજો ને કર્યું, જહાલતમાં કર્યું, બાલિગ હતો કર્યું, ખબર હતો કર્યું, જાહેલે કાસર હતો, જાહેલે મુકસર હતો, સવારના કર્યું, રાતમાં કર્યું, અડધી રાતમાં કર્યું, સૂરજ ઉગ્યો ત્યારે કર્યું, સાંજના કર્યું, ક્યાં એટલા આપણે કે દૂધમાંથી પૂળા નાખેલા હોય કે એકમાં આવીને ઊભું રહે કે આ નથી, ચાલો જાઓ, ખુદા હાફિઝ, ઇસ્તગફાર કરજો, ખુદા માફ કરી દેશે, ઠીક છે? સો આ જે બીમારી જે છે એની કંઈ વ્યાધિ કરવાની નથી, ઠીક છે? આપણને કોઈ પૂછે તો એને કહેવાય કે હમણાં તો અપ્લાયેબલ છે જ નહીં, એના 35 કન્ડિશન છે, એ બધાએ પૂરા થાય ત્યારે જ ઇસ્લામની અંદર ઇજાઝત, ઠીક. હવે આવી જ્યારે વાત આવે, 8 મિનિટ રહી ભાઈ, આવી જ્યારે વાત આવે એટલે બધાએ ઈરાનની વાત લાવે ના સામે, તેમાં શક નથી, ઈરાન એક હુકુમત છે, ઠીક છે? પણ ખુદાની હુકુમત છે નહીં. ઈરાન ઉપર આપણને ગર્વ અને ફખ્ર છે, કારણ કે આપણે પણ જાફરી છે, પણ દુનિયાની અંદર આપણા ઉપર આંગળી ચિંધાડવામાં આવે છે ઈરાનમાં થતું હોય, એમાં કેટલું તો ખોટું હોય, આપણને પહોંચે, જાત જાતની ક્લિપ જે ચડાવેલી હોય, બધી મીડિયાની બનાવેલી હોય, એ આપણા સુધી પહોંચે ને આપણા દિલને હાર્ટ થાય કે આ આ ના હોય ઇસ્લામમાં. એટલે હું હંમેશા બધાને કહું, તમે જે ગેર મુસલમાન હોય ને એને હંમેશા શું કહેવાનું કે જો ભાઈ, તું ઇસ્લામને મુસલમાન જોઈને જજ ન કર, મુસલમાન અલગ ચીજ છે, ઇસ્લામ અલગ ચીજ છે. શિયાને જોઈને તશૈયો યા જાફરિઝમને યા શીઇઝમને તું જજ ના કર, શિયા અલગ ચીજ છે ને શીઇઝમ અલગ ચીજ છે. આપણે બધા શિયા છીએ કહીએ છે પોતાને, તશૈયો સાવ અલગ ચીજ છે. આપણે ત્યાં ઘણી એવી વસ્તુઓ છે કે જે આપણને શોભે પણ ના શિયાઓની અંદર હોવું, પણ દુનિયા જ્યારે એને જોઈ તો શું સમજે કે આ શિયા લોકો છે. એટલે આપણે સીધો આરોપ આપણા કાવિત્રાના લીધે, આપણા મઝહબ દીનને આંચ આવે છે. એટલે હંમેશા લોકોને કહેવું, અલહમદુલિલ્લાહ આપણા જે દેશો છે, આજે ઇસ્લામનું નામ શા માટે બગડી ગયું છે? આપણા કિરદારના. પણ જે સમજુ લોકો છે, જે ભણેલા બુદ્ધિવાળા છે, તો એ લોકોની કિતાબ તમે વાંચો, એ તમને કહે છે કે ઇસ્લામ જેવો ચોખ્ખું મઝહબ ક્યાંય છે જ નહીં, મુસલમાનો એનું નામ બગાડી નાખ્યું છે. તો તમે જ્યારે તશૈયોને જજ કરવું હોય તો ઈરાનનો દાખલો ના લેવો, કાંઈ તશૈયો અલગ છે, ઈરાન એને ફોલો કરે છે નથી કરતું, એ આપણી જવાબદારી નથી. ઈરાનમાં અમને આ દેખાડ

ઓને બારી નાખો ને ઓને મારી નાખો ને, પેલું તું જોવા ન દિયો. એક તને બધે સમાચાર લખેલા આવે, કેટલું સાચું કેટલું ખોટું ખબર નથી. ફિલ્મો આવે તો ફિલ્મોને બનાવી ક્યાં આવ્યો? આઈબીએન ટીવીએ કેટલી ફિલ્મ બનાવી તમને ખબર છે? આમાં કેટલું કાપકૂટ કરે છે લોકો નથી ખબર. તમને એમ લાગે ઓ આટલું ફિટફાટ બધું, કારણ કે હું દરરોજ આજે જ ગયો તો રેકોર્ડિંગ, કાલે જવાનું છે. કેટલી કાપકૂટ થાય પણ તમને હા આમાં એક ભૂલ નથી શેખ આયતમાં, એક ભૂલ નથી કરતો. ભૂલ થઈને અમે કાપી નાખે કુરાન જોઈને પાછું પણ હા શેખને આવડે છે. આ ગેમ છે, રમત છે બધી, મીડિયાની બધી રમત છે આ બધી. તો તમે તશૈયોને યા જાફર યા મુસલમાનોને જોઈને ઇસ્લામ યા તશૈયોને જજ ન કરો. એ જ પ્રમાણે તમને હું કહું છું કે અમારા જેવા મૌલવીઓને જોઈને જજ ન કરો. આ વરી કેવો મૌલવી કેપ પહેરીને બધી સેમિનાર આપે, તો કંઈ કેપ પહેરવી હરામ છે? નથી હરામ. તો મૌલવી કેપ પહેરે કંઈ એમાં કંઈ ઇસ્લામનું નામું નિશાન ના ઘટી જાય. ઇસ્લામ અલગ છે ને કેપવાળો મૌલવી અલગ છે, સાવ નથિંગ ટુ ડુ. ઇસ્લામ ક્યાં છે ને કેપવાળો મૌલવી ક્યાંનો ક્યાંય છે? અહમદ, વી હેવ ઓનલી 4 મિનિટ. બિસ્મિલ્લા. નહીં નહીં, કાંઈ વધારે હોય સવાલ તો આપણે દેશો જવાબ. પેપર્સમાં છે, પડો પડો. ઇંગ્લિશના માસ્ટર તમે છો, વરના તું કામનો શું ત્યાં બેઠો હોય? ઇમામે જમાના સાથે કેવી રીતે પોતાના રિશ્તાને જાડો કરવો, ગહેરો કરવો, ઊંડો કરવો? શા માટે હું જવાબ આપું? છે ટાઈમ અમે જવાબ આપ્યો છે એનો. છે ટાઈમ આમ કહે છે કે લવ અદરકતો હું લખદીમ તો, મને મારા જમાનાની ઇમામનો જમાનો જો નસીબ થાત ને તો હું મારા ઇમામે જમાનાની ખિદમત કરત, એની ખિદમત. એનું જે કામ છે એ હાદી છે. આજે જ હતો આઈબીએન ટીવીમાં, આજનું તમે ટોક શો નજીકમાં જોશો આઈબીએન ટીવીમાં, એ જ આજે પૂરું ઇમામે જમાના ઉપર હતું ટોક શો. એમાંનો પહેલો સવાલ એ જ હતો કે હાઉ કાન ઇમામે જમાના કે જે ગઈબતમાં છે, જિસ્માની ગઈબતમાં, એનો ફાયદો કેમ થાય? તો એને આપણે સમજાવ્યું કે જે પ્રમાણે સૂરજ વાદળાના પાછળ ફાયદો પહોંચાડે, એ જ પ્રમાણે ઇમામે જમાના હિદાયત કરે, જે પ્રમાણે શૈતાન દેખાતો નથી પણ આપણે બધાને બગાડે છે, એ જ પ્રમાણે ઇમામે જમાનાની હિદાયત જારી છે. પણ હિદાયત એટલે શું? શૈતાન વસવસો કરે છે ઇમામે જમાના આના કાનમાં ને મારા દિલમાં કંઈ વસવસો કરવા ના આવે. ઇમામે જમાનાની હિદાયત એટલે શું? ઇમામે જમાના નબી નથી, નબીના જાનશીન છે. દીન નબી લાવ્યા છે. આપણું દીન ઇમામોનું દીન નથી. આપણું દીન દીને ઇસ્લામ છે, દીને ખુદા છે, દીને નબી છે. ઈ છે નબી. બાકીના ઇમામો એના રેપ્રેઝન્ટેટિવ છે, એના જાનશીનો છે, એના સક્સેસર છે, યા એના પ્રતિનિધિઓ છે. તો ઇમામે જમાનાની હિદાયત શું છે? નબીએ જે કહ્યું હતું ને આપણા સુધી પહોંચાડવું. હવે એ ગઈબતમાં આવી ગયા તો આજ સુધી પહેલા ઇમામથી લઈ 11મા ઇમામ સુધી જેટલા નબીના અકવાલ હતા, શરિયતના આપણા માટે જરૂરિયાતના મસાઇલને હતા, એ બધા ઇમામો કહેતા ગયા, એ બધા આલિમો પાસે આવી ગયા ને ઇમામ ગઈબતમાં ચાલ્યા ગયા. એટલે આપણે હવે આપણા દીનને રોવાતે હાદીથનાથી ને લઈએ છીએ. તો હવે ઇમામે જમાના સાથે રિશ્તો કેમ આપણો ગહેરો કરવો? આસાન છે ટાઈમ. એ જવાબ આપણને આપ્યો કે મને ઇમામે જમાનાનો જમાનો નસીબ થાત તો એની ખિદમત કરત. દુઆ પડવાથી નહીં કંઈ, તસ્બીઓ કાઢવાથી નહીં કંઈ, મારા હરેક કામ જે છે ને, આ આપણી હિદાયત, આપણો ઇમામવાળો, આપણું આ ઓડિટોરિયમ, આપણી મસ્જિદો, આપણી ક્રિયાઓ, આપણા ઘરો, આપણી દુકાનો, આપણા દેશો, આપણા રસ્તાઓ, આ બધી ઠેકાણે ઇમામે જમાનાનું કામ ચાલી શકે એમ છે. શું? હિદાયત કરવું. મારા હરેક કામ એવા હોવા જોઈએ કે જે કામથી ને ઇમામની ખિદમત થાય. નાનામાં નાનું એ છતાંય મેં નથી કહ્યું કું નું દુઆ તન લના બે ગેર અલસે નથી કુમ, તમે બોલવા વગર અમારા અલમદાર બની જાઓ, અમારા તબલીગ કરવાવાળા બની જાઓ. પોતાના અખલાકથી ને ઇમામે જમાનાની ખિદમત છે. સમાજની અંદર તમે, આપણે તો નવજવાન છે, તમે દીકરીઓ, તમે દીકરાઓ, મને ખબર તમે બધે માશાલ્લાહ કામ કરો છો. અહીંયા બેને તો ઓળખું છું, ખાસ કરીને એક નવેદને ને એક અહમદને, કે મીડિયા રૂમમાં છે. બીજા તમે હસો બધાને નથી ઓળખતો, વરના તમે બધા ઇન્શાલ્લાહ. આ દીકરીઓમાં કોઈ છે? ફૈઝબાન છે કોઈ કમિટીમાં? સર્વ કરે બધાને ન્યાઝ ને કંઈ? હસો, કોક તો હશે ને આમાંથી, નટલીઓમાંથી? ક્યાંય કામ નથી કરતા, કોઈ મદ્રેસામાં ભણાવતું હોય છે ના, પણ શરમાય છે. આ બધી ઇમામે જમાનાની ખિદમત છે, આ બધી ઇમામે જમાનાની ખિદમત છે. કેમ છે?

0: આમ કોઈ મને નસીબ થાય તો લખદીમ તો આ મજલિસ પડવી ઇમામ ઝમાનની ખિદમત, મજલિસ સાંભળવી ઇમામ ઝમાનની ખિદમત, હું હિદાયત એટલો બીજા સુધી પહોંચાડું વગેરે વગેરે વગેરે ઇમામે ઝમાના સાથે ગે. પછી આ ઓલમાએ કેરામ આપણને બધી નસીહતો આપે કે સવારના ઉઠો તો ઇમામને સલામ કરો, તો એટલીસ્ટ તમને એમ હોય કે ઇમામે ઝમાનાની હુકુમતમાં એના ઝમાનામાં હું જીવન વિતાવી રહ્યો છું. પણ મારા હિસાબે બેસ્ટ આન્સર આ છઠ્ઠા ઇમામનો છે કે હું ઇમામે ઝમાનાના ઝમાનામાં હોત તો લખદીમ તો હું એની ખિદમત કરત, મદ્રેસામાં ભણાવો બચ્ચાને, સમાજની અંદર જમાતમાં ક્યાંય કામ લ્યો, અને એમાં જોડા જ લાગશે. જોડા સમજો એટલે આ પગરખા ચપ્પલ. આ કોમના કામની અંદર એને મને હમણાં સમય નથી, મને પડી દઉં તમને. એને આપણી હદીસે કુદસીની અંદર એનું નામ આવ્યું છે મૌતુલ અહમર, લાલ મોત. ખુદાએ મને લાલ મોત નસીબ કર. અને જ્યારે ઇમામે પૂછ્યું લાલ મોત એટલે શું, એટલે કોમની ખિદમત કરીને જોડા ખાવા. જેટલું તમે કોમનું કરશો ને તમારા વખાણ કોઈ નહીં કરે, મરી જશો પછી ચાંદ બધે પેડાવશે, હાય હાય લો ગયો ચાંદ, કે એ બધી મફતનું મુનાફેકત બધી. ઓલો કબર ભેગો થઈ જાય પોસ્ટમોર્ટમ, આને હુસેની ચાંદ ને ખબર નથી કેટલા કેટલા ચાંદો અહીંયા બધે હોય ને, આપણે જાત જાતનું બધું હુસેની ચંદ્રક ને ઓલું ચંદ્ર. જીવતા હોય ત્યારે કોઈ કદર ના કરે, ગારું જ ખાતો હોય, અઝીમદેવજી આવો, અઝીમદેવજી આવો, અઝીમદેવજી આવો, બિચારો અલ્લાહની રહેમતે પહોંચી જશે ને. પછી એક બોલ હા ખૂબ ખૂબની ખિદમત કરી. ભાઈ જીવતો તો ત્યારે તું ગારું દેતો હતો, તને યાદ નથી હવે કેમ બદલાઈ ગયું? તો મુર્દાનું ખરાબ ના બોલે ને, તું એ મર પછી જો શું વાત થાય છે, તારો એ મારો આવશે, મરીશ ત્યારે તને ખબર પડશે. તો કહેવાનો મતલબ એ ઇમામે ઝમાનીની ખિદમત કરો, પણ એમાં વખાણ અજર મલમપટ્ટીનો ઇંતેજાર એની આશા ના રાખજો. જેટલું કરશો એની અંદર જોડા જ મળશે. એના માટે કાંઈ આપણા કોમનો અનુભવની જરૂર નથી. જેને આપણે માનીએ છીએ ને એ લોકોની જિંદગીને જોઈ લો. શરૂઆતમાં જ રસૂલે ખુદા, ખુદાના કામને કોઈ હાથમાં લે એટલે રસ્તામાં પાણા નાખે, કાંટા નાખે, બારિશ થાય, દુશ્મનીઓ થાય, વિરુદાય થાય, બેઇજ્જતી થાય, નાલાયસી થાય, બોયકોટ થાય, બધુંય થાય, દીનનું ને સમાજનું કામ જે હાથમાં લે એ ગયો. એને પહેલેથી ને પ્રિપેર થવાનું કે હું પ્રમુખ થાઉં છું, ફૈઝનો થાઉં છું, બાજુમાં મૌલવીના બેસું છું, પ્રોબ્લેમ પડશે, એના માટે તૈયાર રહી જવાનું. અજરો વાંચે સબરની મજલિસ યાદ છે, 10 ફાયદા હતા. તો કોમની સેવા ઇમામે ઝમાનાને ઝમાનાની અંદર કેવી રીતે રિશ્તાને ગહેરો બાંધવો, સેમ જવાબ એની ખિદમત કરવું, આ બધી એની ખિદમત છે. મારી ઘરવાળી સાથે સરખી રીતે રહો, ઇમામે ઝમાનાની ખિદમત છે. મારા ધણી સાથે સરખી રીતે રહો, ઇમામે ઝમાનાની ખિદમત છે. કેમ? કારણ કે ઇમામે ઝમાના એટલે દીને નબીએ મને કહ્યું કે મને મારી બાયડીના હક જાળવવાના છે, દીને મને કહ્યું કે મને મારા ધણીના હકને જાળવવાના છે, એના ઉપર અમલ કરવું ઇમામે ઝમાનાની ખિદમત છે. યાને કે ઇમામે ઝમાનાના ઝમાનાની અંદર જે મારી તમારી જવાબદારી છે એ રાયગા સમજો, પાણીમાં નથી જાતી, બેકાર નથી જાતી. મારું એવું જીવન હું વિતાવું છું કે જેનાથી હું સાબિત કરી શકું કે આ મારી જિંદગી વિતાવવાનો તરીકો ઇમામે ઝમાનાની સેવા યા ખિદમત છે.
1: What is the use of doing dua and then having to work for it, while those who don't do dua also get what they wish for?
0: Asad, very good question. સવાલ એ પ્રમાણે હતો, મને આઈબીએન ટીવીથી કહેવામાં આવ્યું છે કે સવાલને પાછો રિપીટ કરજો, કારણ કે માઇકની અંદર ના આવે ને વળી આવા બેસાડ્યા હોય તમે, જેનો અવાજ નીકળતો જ ના હોય તો મુશ્કેલ પડે. સવાલ એ પ્રમાણે હતો કે એ દુઆ શું કામની કે જેનો જવાબ આવતો ના હોય ને ઘણા ખરા દુઆ કરતા નથી, હાલાકી એને મળી જાય છે. સહી છે આ નિચોડ? ઠીક, આસાન જવાબ. આનો જવાબ, પહેલે તો દુઆ કરવી જોઈએ એ યાદ આપણે અપાવીએ. કેમ? દુઆ છે શું? બંદાનો ખુદા સાથેનો રિશ્તો. સૂરે ગાફેરની 60મી આયત છે, 46 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વકાલ રબ્બુકુમ ઉદઉની અસ્તજીબ લકુમ, દુઆ કરો હું તમને જવાબ આપીશ. પણ પછી છે ખતરનાક, ઇનલ્લધીના યસ્તકબિરૂના ઇબાદતી સૈયદ ખુલૂના જહન્નમાં દાખરીન. આ ઇબાદત દુઆથીને જે મોઢું ફરાવશે ને તો એ તૈયાર થઈ જાય, કારણ કે દુઆ ન કરવાવાળો મુતકબ્બીર છે, તકબ્બુર કરવાવાળો છે. એ ગોયા એમ કહે છે કે મને ખુદાની જરૂર નથી, એ અમે બિન માંગે આપી દે છે. તો દુઆ કાંઈ એમ નથી કે કાંઈ મળે એના માટે જોઈ. દુઆનો પહેલો મતલબ છે ઇટ્સ અ રિલેશન બિટવીન મી એન્ડ માય ગોડ, સો દુઆ કરવી જોઈએ. એક પણ આ જ સવાલ ખોજાનો સવાલ છે. ઇમામ અલીના જમાનામાં પણ ખોજા હતા, આવ્યા ઇમામ અલી પાસે અને કહ્યું મૌલા શબે કદરના દુઆ કરવાની શું જરૂર છે?

ખુદ કદરની રાત છે તકદીર લખાશે આની મોત ઓલો બીમાર આ પાઈન્ટસે આની ઓલાદ થશે આને આટલો માલ આની હજ ફલાણું ઢીકડું બધું ઈ લખાશે દુઆ કરવાની જરૂર શું ખુદા લખશે તો ઇમામ અલી કહ્યું તને ખબર નથી ખુદા બધું ઈ લખશે પણ ખુદાએ ક્યાં લખ્યું છે કે બેશરતે દુઆ બેશરતે દુઆ બંદો દુઆ કરશે તો આ છે દુઆ નહીં કરે તો નથી ફોર એક્ઝામ્પલ આ વર્ષે એટલે હમણાં આવશે જી કારણ કે હવે આપણે ક્યાં મહિનામાં છે સફરમાં નેક્સ્ટ હમણાં હજ આવશે મમદુભાઈ છે યા તો મમદુભાઈના હાજી વધે એના ગ્રુપમાં મને હજમાં જવું છે શબે કદર આવી ખુદાએ લખ્યું શું તારું નામ કેમ કોમને કેમ છે મોહમ્મદ રઝા અલહમદુલ્લાહ હવે મોહમ્મદ રઝાભાઈને હજમાં જવું છે શબે કદરના ખુદાએ લખ્યું 1441 નહીં હજી 40 જોઈ કારણ કે મોહરમમાં આવે એક 1440ની હજ મમદુ સચ્ચું સાથે HSE એજ એસિસ્ટન્સ કમિટી ઇરિયોમાં બેઠો એના સાથે હજમાં મને જવું છે ખુદાએ મને હજમાં મોકલાવ શબે કદરના ખુદાએ લખ્યું આ વર્ષે મોહમ્મદ રઝા હજમાં જશે બેશરત દુઆ કરશે તો ઇમામ અલી શું કહ્યું ખુદા ઘણી વસ્તુને લખે છે બેશરત દુઆ કરશે તો યાને એનો રિશ્તો મારા સાથે જારી હશે તો એની હજ છે ને ઘણામાં એટલે એમાં કહ્યું દુઆ કરતા રહ્યો તમને ખબર નથી કે ખુદાએ તમારા માટે જે મુકરર કર્યું છે એમાં ક્યાં ક્યાં બેશરત દુઆ કર્યું છે ને ક્યાં ક્યાં નહીં એક હવે આ ભાઈ મસલો બયાન કરે તો કરંટ ઇશ્યુ નીકળે તો ઇટ મીન્સ આપણે કોઈ ફ્રી નથી ખુદા પોતે લખે છે કે ઇન કેસ કન્ડિશન સાથે ના એમ નહીં ખુદા લખે છે એમ નહીં દુઆ સાથે શું છે અમલ દુઆ એટલા માટે દુઆની પણ શરતો છે રસૂલ ખુદા કહે છે અદ્દાઈ બિલા અમલ કરામી બિલા વતર દુઆ કરવાવાળો અમલ વગરનો એનો દાખલો એવા કમાન જેવો છે જેમાં તીર તો છે પણ રસ્સી આ દોરી નથી તો એ તીર્યાં જ પડી જશે ઠીક છે સો સવાલ હતો શા માટે દુઆ કરી ઘણા ખરાને દુઆ વગર મળી જાય છે તો હવે તું તને ખુદાએ બુદ્ધિ આપી છે ના એને દુઆ વગર મળી જાય છે તને દુઆ વગર મળ્યું ના મળ્યું ના ઓલાને દુઆ વગર મળી ગયું તને દુઆ વગર ના મળ્યું દુઃખ તું કર દુઆ શું ના ભાઈની વાત છે ઓલાને મળી ગયું તને ના મળ્યું તો તું એમ જ બેસ તો આમ બેઠો જ નથી મળતું હવે શું કર દુઆ કર કંઈ હાથીની ઓલું શું છે આસમાન ઉપાડવાની વાત નથી ઇટ સો સિમ્પલ કે ઓલાને દુઆ કરવા વગર મળે છે તો મને દુઆ વગર કેમ ના મળે તો દુઆની શું જરૂર છે તને એમ લાગે છે નથી જરૂર જો એને મળ્યું દુઆ વગર પણ તને કેમ નથી મળતું દુઆ વગર સો ઇટ મીન્સ તારા માટે દુઆ સાથે લખેલું છે ખતમ વાત દુઆ કર તારા માટે બહેતરી હશે તો આવશે અને આજે દાખલો મૌલાનાએ પડ્યો આ સાંભળી રહ્યો આપણે ખતમ કરીએ જબરદસ્ત વાક્ય આ છે વાત આ મજલિસોને જે છે ને આપણે એને નાની ના સમજે આપણને ખબર નથી કયો મૌલાના ક્યાં વખતે કઈ મજલિસ ચાહે ઉડોવેની મજલિસ હોય કે કોઈ ખૂણાની મસ્જિદની મજલિસ હોય યા યુટ્યુબ ઉપર કઈ મજલિસ કઈ મૌલાના કયો જુમલો કયો વાક્યો મને તમને ટચ કરી જાય જિંદગી આખી સુધરી જાય બધા મૌલાના સરખા ના હોય આજે મૌલાને એક વાક્ય પડ્યો આપણને ખુદા આપણને કેટલો ચાહે છે એનું ભાન નથી જે હતા મજલિસમાં કદાચ તું હતો આગળ આગળ મને લાગે છે હતો ચીડિયાનો વાક્ય પડ્યો મૌલાનાએ ચકલીનો નહોતો તું મૌલાનાએ વાક્ય પડ્યું કહ્યું એક ચીડિયા હતી સાચો ખોટો અલ્લાહ આલમ ઇબરતનાક એક ચીડિયા હતી દરખત ઉપર બેઠું હતું તો એની ભાષામાં જાનવર જે મોઢું ફરાવીને આમ એમ લાગે રિસાઈ ગયું છે ખીજાઈ ગયું છે ચકલી એટલે ચકલી બર્ડ બર્ડ ખીજાઈ ગઈ છે તો ખુદાએ કહ્યું જોયું મારું એક મખલુક રિસાઈ ગયું છે એને જઈને પૂછો તો કેમ આમ રિસાઈ ગયું છે ફરિશ્તાને મોકલાવ્યો ફરિશ્તે પૂછ્યું કે કેમ આમ છે કેમ તું રિસાઈ ગઈ છો એવું લાગે છે ખુદાથી ખીજાઈ ગઈ છો મને બહુ દુઃખ થયું છે એટલે મોઢું ફરાવીને બેઠી છું તમે એમ જ કરો ના દુઃખ થાય ને આમ કરીને જે પરણેલા છે એને વધારે ખબર હોય યા છે કોઈ પરણેલા એ પરણશો ને ત્યારે ખબર પડશે દુઃખ થાય આમ કરીને આપણે આમ ના જ આમ કરીને બેઠી હોય આ ચકલી બેઠી હતી કેમ મોટું મને બહુ દુઃખ થયું કે શું છે કહ્યું મેં આટલું

0: આ શિયાનું બનાવ્યું હતું. આ શિયાનું સમજો, બર્ડનું ઘર હોય ને, ઘોંસલે, હા શું કહેવાય ઇંગ્લિશમાં, નેસ્ટ, આટલું નાનકડું ઘર મેં બનાવ્યું ને હવા આવી એ હાયલું ગયું. આટલું નાનકડું, માણસો બિલ્ડિંગો બંધાવો બધે આટલી મોટી મોટી બનાવે છે, એ કાંઈ વાંધો નહીં, મારું આટલું નાનકડું હતું એ ખુદાએ લઈ લીધું, હવા આવીને હાયલી ગઈ એટલે રિસાઈ ગયું છે. મને ખબર કે એને કહી દે કે તને તારું ઘોંસલું યા આશિયાનું યા નાનકડું નેસ્ટ જે છે ને એ દેખાણું, પણ તને એ ના દેખાણું કે આ મેં તારી ખાતર તારી હિફાજત માટે હવાને શા માટે ચલાવી કે આ જ ઝાડમાં આ જોઈ લે ઈર્યો સરપ તૈયાર છે કે જે હમલો કરવાનો હતો તારા આશિયાના ઉપર, એની અંદર તું બેઠી હતી કે તું અંદરમાં હોત તો આજે એ સાપનો ખોરાક થઈ ગઈ હોત. તારી જાન બચાવવા માટે મેં તારા આશિયાને ઉડાડી દીધું તાકે તું ત્યાંથી ને હટી જા. તને અફસોસ થયો પણ મારી રહેમતનો તકાજો હતો કે હું તને બચાવી લઉં. આપણી જિંદગીની અંદર ખુદા આપણા માટે હંમેશા ભલું જ ચાહે છે. દુઆ કરીએ યા ન કરીએ પણ દુઆનો મતલબ શું છે? મારો અને ખુદાનો રિશ્તો. એટલા માટે મૌલાએ કાયનાત અંતમાં અંત કરતા જ સવાર થઈ જશે, મૌલાએ કાયનાતે કહ્યું કે જ્યારે મને મન થાય ને કે મારો ખુદા મારા સાથે વાત કરે તો હું કુરાનને ખોલું છું, અને જ્યારે મને મન થાય કે હું મારા ખુદા સાથે વાત કરું તો સલાતો નમાઝો દુઆમાં જાઉં છું, જ્યારે મને એમ થાય કે એ મારા સાથે વાત કરે તો હું કુરાનને ખોલું છું, ને મને મન થાય કે હું એના સાથે વાત કરું તો નમાઝો દુઆની અંદર મુનાજાતની અંદર જેને આપણે કહીએ મશગુલ થાઉં છું. ઓકે છે મોહમ્મદ રઝાભાઈ, સહી છે? હજી છે કંઈક સવાલ? આ કે હશે કદાચ યા બિસ્કુલ, તમને કેમ ખબર પડી કે નાનો છે? તો મને જવાબે નાનો આપવો જોશે, બોલો.
1: કુરાન
0: સાથે
1: રિશ્તો
0: હોય કાં તો એનો કઈ, તમે કીધો નાનકડો સવાલ છે, નાનકડો જવાબ દો. જ્યારે ટેમ મળે ત્યારે કુરાન પડો ને, જ્યારે ટેમ મળે ત્યારે નજુર બલાગા ખોલો, આ એનો જવાબ. પણ તમે તો માશાલ્લાહ નમાઝી છો, હું તમને નમાઝમાં હું દરરોજ આવું જોઉં છું. માશાલ્લાહ દારે સલામ જમાતની અંદર એક નવો ઉપાય થયો છે, નવો શોધ. હું વર્ષોથી આવું છું, હા આજકાલમાં કહું કે ખુદાના બંદાએ કોઈ બે સ્ક્રીન વકફ કર્યા છે, તમે જોઉં છો ને, ત્યાં દરરોજ કુરાનની આયતો મીડિયા રૂમ ફેંકતી હશે એમાં ઉપરથી ને કુરાનની આયતો આવે છે, ને એમાં તમે કંઈક ટાઈમિંગ રાખ્યું છે કે બે મિનિટ યા ત્રણ મિનિટ યા પાંચ મિનિટ સુધી એ જ આયત ત્યાં પડી હોય. તો નમાઝ પડતા હોય ત્યારે નહીં, બિટવીન નમાઝ, નમાઝ પહેલાં નમાઝ બાદ એક નજર વા નાખો, તમને એ આયત યાદ રહી જશે ને તમને મન થશે કે ઘરે જઈને હા આયત કુરાનમાં છે, મેં કોઈ દી ખ્યાલ નથી કર્યો પડ્યો, તો ઘરે જઈને કદાચ તમને રિસર્ચ કરવાનું મન થશે. અથવા તો એક પછી એક આયત આવતી હશે, ફોર એક્ઝામ્પલ 100મી આયત પછી 101મી 102મી, તમને ઓ આ બધું છે કુરાનમાં, કારણ કે ઘરે તો ટાઈમ નથી મળતો, સ્કેડ્યુલ ટાઈટ છે. તો એનો ઈલાજ એ જ છે, કુરાનને ખોલો, કુરાનને સાંભળો, શેખ મુઈઝની મજલી સાંભળો, એમાં કુરાનની આયત બહુ જાજી હોય એમ. ઇન્શાઅલ્લાહ.
2: લાસ્ટ ક્વેશ્ચન,
0: હા,
2: હાઉ ડઝ નોઇંગ ફિક હેલ્પ અસ સોલ્વિંગ રીઅલ વર્લ્ડ ઇશ્યુઝ સચ એઝ ડિપ્રેશન?
0: જી,
2: હાઉ ડઝ નોઇંગ ફિક
0: યા
2: હેલ્પ અસ સોલ્વ રીઅલ વર્લ્ડ ઇશ્યુઝ સચ એઝ ડિપ્રેશન?
0: અહસન. ડિપ્રેશનનો ઈલાજ ફિકથી કેમ થાય? તો ના થાય કંઈ ભાઈ, મારી ગાડીનો ટાયર ફૂટી ગયો હોય તો આગળ સિસ્તાનીને પૂછું કે કેમ કરું, મારો ફોન બગડ્યો હોય તો આગળ સિસ્તાનીને પૂછું કે ફોન કેમ બગડે, ડિપ્રેશન થયું છે, ડાક્ટર પાસે જા ભાઈ, એનો જે ડાક્ટર હોય એના પાસે જા, એમાં ફિકને લેવા ન દેવા, સમજાય છે? મારી આંખમાં દેખાતું નથી તો આ ઓપ્ટિશિયન હોય એના પાસે જાઓ, આગળ સિસ્તાનીને પૂછું કે મને દેખાતું નથી, તમે ચશ્મા બનાવી દો મને, તમે કેવી વાત કરો છો, આ અક્કલની વાત છે. આગા સિસ્તાનીનું કામ છે ફતવાઓ દેવા, મારી દીનની જે ક્રિયાઓ છે એમાં કોઈ દી આપણે કંઈ આગા, મારી જિંદગીમાં બધું આગા સિસ્તાનીને પૂછું છું. તારી શાદી થઈ ગઈ છે કે નહીં થઈ છે? શાદી તારી થઈ

ત્યાં આગળ સિસ્ટાન્ટને પૂછ્યું તું બાયડી ગોતોમાં ના જી તને ગઈ મી એને લઈ લીધી તો આપણે બધું આગળ સિસ્તાની નહીં કહી જે એનું કામ છે મસલા મસાઇલ બયાન કરવા કાયદા કાનૂન ઇસ્લામી કાયદા કાનૂન એ આપણે એને પૂછીએ બાકીનું આપણે એને નથી પૂછતા ફોન બગડી ગયો છે આગા ફોન કેમ સમો કરું અરે ભાઈ જા ફોનની દુકાનમાં કરી આવો આ ડિપ્રેશનવાળાને કે અહીંયા છે કોઈ ડાક્ટર પાસે જા ફિકને લેવા ના દેવા હા દીનનું હોય દીન પાસે હોય ઈલાજ આપી દઉં એમાં માન્યતાની બહુ ઘણી તફસીલ હોય પરવરદિગારે આલમ સૂરે રાદની 28મી આયત 13:28 કઈ આયત છે અલા બે ઝિક્રિલ્લાહ તતમઈનુલ કુલુબ અલ્લાહના ઝિક્ર સિવાય બીજા કંઈથી કંઈ શાંતિ મળે અલ્લાહને યાદ કર અલ્લાહનો ઝિક્ર કર અમારા જેવા ધુતારા તાવીઝવાળા પાસે નહીં અલ્લાહ પાસે મૌલાના પાસે લાઈન લગાડવાની નહીં ડિપ્રેશન છે ફલાણું તાવીઝ કરી દો અવળો ખુદા બેઠો છે ને તું તાવીઝ પાસે જા અવળો ખુદા બેઠો છે કાયનાતને પેદા કરવા વાળો તું મારા જેવા મૌલવી અભણ પાસે આવ નહીં ભાઈ ખુદા બેઠો છે અલ્લાહને યાદ કર તને નથી ખબર એમાં પણ બહેતર હશે સો ડિપ્રેશનનો ઈલાજ ફિકમાં નથી ડોક્ટર પાસે છે કે તમને વ્યાજબી નથી લાગતું આ જવાબ વ્યાજબી નથી લાગતો કે ડિપ્રેશનનો ઈલાજ ડોક્ટર પાસે હોય ફિકમાં ના હોય ને ભાઈ આ જે આજકાલના તમે કરંટ ઇશ્યુ કહો છો ને એમાં તમે મગજ દોડાવો ભાઈ એ જેટલી વાતો તમે સાંભળે છે કે આ મરજા શું કરી શકે ભાઈ મરજાનું કામ જ નથી પેલે એ તો સમજો કે મરજા કેને કહેવાય એ શું બયાન કરે તમારા લોકલ પ્રોબ્લમ હોય બાકીના પ્રોબ્લમ હોય એ કંઈ આપણે એને પૂછવા નથી જતા કંઈ એટલે આ જે ફેશન હોય કે આપણો લોકલ અહીંયા હોવો જોઈએ ખપે ને વાત તો થાય બધી કે આપણો લોકલ મરજા હોવો જોઈએ તો કરો પૈદા જે કોઈમાં તાકાત છે ભણે એટલું નૂરુનાલા નૂર થઈ જાય જો આપણા પાસે દાર એ સલામમાં કોઈ મરજા જેવી એલમન એના પાસે જાણકારી હોય આપણા પાસે ખાવા પીવાનું આલિમ પણ નથી તો મરજાની વાત ક્યાં કરવી ઉપર જતા કેટલા છે આપણે શિયા દુનિયાની અંદર લગભગ 300 મિલિયન છે આપણે શિયા દુનિયાની અંદર 300 મિલિયન છે કોઈને પોતાનો લોકલ મરજા નથી ખપતો એ ખોજાને જ ખપે છે ખોજા કેટલા છે આપણે હમણાં નવા નવા ફિગર આવ્યા છે આવ્યા છે ને તમને વોટ્સઅપમાં મને આવ્યા છે અને હવે તો નમાઝમાં પણ દેખાડો છો તમે આફ્રિકાની જમાત કેટલા ટોટલ અહમદ 18,000 અહીંયા યુરોપને નાખો બધાને ખેંચી ખેંચીને નાખો તો એમાં ઇન્ડિયા પાકિસ્તાન તો આ બધી વાતો કરતા જ નથી કોણ કરે છે આ વાત આપણે લોકલ આફ્રિકામાં 18,000 યુકેમાં કેટલા હશે કેટલા બીજા 18,000 લેખો એટલે ત્યાં 36 બીજા મફતના 50 નાખો ઠીક છે 50,000 માણસ ખુદાયા 50,000 કઈ ખુદાના દૂધના ધોયેલા છે ખોજા કે અલોકો માટે એક મરજા લોકલ હોય પણ લિબાનીઝને કાંઈ નથી ખપતો ઈરાનિયનને કાંઈ નથી ખપતો ઇન્ડોનેશિયન શિયાને કોઈ નથી ખપતું ખબર નથી બહરેનને કોઈને નથી એ ખોજાને જ લોકલ મરજા ખપે છે આપણે એટલા બધા ખુદાના ચહિતા છે કે આપણો લોકલ જ હોવો જોઈએ તો બધું સમજાય બીજા બધા જેટલે દુનિયામાં છે આપણા પાસે દેશ એ નથી આપણા પાસે છે કોઈ દેશ આપણું જેના પાસે દેશ છે ને એની તલાશ મળે છે કે આપણો લોકલ મરજા કેમ ભાઈ લોકલ મરજા ખપે છે કે આપણા અહીંયાના ઇસ્યુ જોઈ ને એને બધે ખબર પડે એને તો તું જઈને કઈ આવું મરજાને કે અમારે અહીંયા દારેસલામમાં બાલ નથી ઉગતા તો શું કરીએ તું જા માં બધે રિપોર્ટ મોકલ તો એ તને ઈલાજ આપશે પણ ફરી વાર બાલ ના ઉગતા હોય તો આગા સિસ્તાની નથી પૂછવાનું મને નમાઝના મસાઇલ હજના મસાઇલ ઝકાતના મસાઇલ ખોમ્સના મસાઇલ દીની ક્રિયાઓના જે મસાઇલ છે ને એમાં લોકલની શું જરૂર હોય અહીંયા હોય કે ત્યાં હા લોકલ આપણે એટલા માટે ગોતે છે કે જે બધું અટકાય છે ને એ બધું ખુલી જાય બારી છટક બારી બધી બાયડીઓને કિસ પણ કરી શકો ને હાથ પણ દઈ શકો ને ફલાણી રેસ્ટોરાંમાં જવાનું હલાલ થઈ જાય ને આના સાથે બેસવું હલાલ થઈ જાય ને 4-5 વસ્તુ ચાદર જરાક ઉતરી જાય ને દાઢી ઉતરી જાય ટોટલ નોખો મરજા મને ખપે છે મેક્સિમમ 10 વસ્તુ માટે મેક્સિમમ 10 બાકીનું મને લેવા ના દેવા બધું એનું માનીશ નમાઝ કેમ પડવી હજ કેમ પડવી હજમાં કેમ તમે કોઈ બોલતા નથી કે આગા અમને 7 તવાફ કરવામાં બહુ મહેનત પડે છે 6 કરી દો ને સફા મરવા 7 ફેરે જવું બહુ મહેનત પડે છે 4-4માં પતાવી દો ને કાંઈ ના એ કાંઈ નથી નડતું જ્યાં આપ સ્વાર્થ છે ને જ્યાં મને મજા મોજ મજા કરવી છે
यहाँ आपने अगस्तिस्तान

નથી પાળવતા. લોકલ મરજા ખપે, વિચાર કરજો આના બારામાં. આ લોકલ મરજાને ગોતવાવાળા આ બધા છે. એ બધા કોઈ દીએ માંગણી નથી કરી કે હજ અમને વાંઝ આવું ના પડે, અમે દારસલામમાં જ કરી લઈએ તો ના. એ કોઈ ડિમાન્ડ નહીં કરે. જે મારી દિલની ખ્વાહિશાત છે ને, શહેવતો, એને પૂરી કરવા માટે લોકલ મર. હા, લોકલ મરજા બહુ સારું છે ભાઈ. આપણા માટે ગર્વ થઈ જાય કે ખોજાનું બાળક કોઈ મરજા થાય, આયતુલ્લાહ બધી ડિગ્રીઓ હાંસિલ કરતો. બહુ નૂરું નાલા નૂર. પણ અગર એવો નથી તો જે છે એના પાસે જવું પડશે, જે સ્પેશિયલિસ્ટ છે એના પાસે. ને આપણે આજે દુઆ કરીએ કે મોહમ્મદ રઝા એમાંનો એક થાય ઇન્શાઅલ્લાહ તઆલા. ઇલાહી આમીન. તો પછી આપણે બધાની તકલીફ કરીએ.

પણ મેં આજે જ આઈબીએનમાં કીધું કે આપણે ખોજાશિયા ઇસનાશ્રી છે, આપણે ત્યાં ઉર્દુનો એક બોલ કામ આવ્યા ને એ છે ઘર કી મુરગી દાલ બરાબર. આપણો પોતાનો હોય એની આપણે કદર ના હોય, બહારનો કોઈ હોય તો આપણે છાપડે ચડાવે. આમાં એમ જ થશે, એ આપણો મરજા પણ થઈ જશે ને, મારી નજરમાં ભૂલ પણ થઈ શકે એમ છે. માશાલ્લાહ આપણા બધાએ ઓલમા ઝાકેરીન જબરદસ્ત છે. આ બધાએ જબરદસ્તમાંથીને કદાચ કદાચ જબરદસ્તોમાંથીને એક હશે એ આપણા શેખ અહીંયાના દારે સલામના, શું એનું નામ, હા શેખ અલીદીના, ખુદા એને હિફ્ઝ અમાનમાં રાખે. કોઈ ઓછા હશે એના જેટલું ઇલ્મ ખોજાવની અંદર કોઈ પાસે હશે, ઘણા ખરા પાસે, પણ આ ટોપ ઓફ ધ લિસ્ટમાં વખણાય. એનો હાલ તમે જો, એને માણસો ગારું દે છે, એના એ માણસો વિરુદ્ધ છે. તને મરજા થવું છે મોહમ્મદ રઝા, ભૂલી જા, ભૂલી જા. હા તો અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ, સહી છે.